વિવિધ ભારતી વડોદરાની પ્રસારણ યાત્રાના સાથે શ્રોતા મિત્રો સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે એફએમ બેન્ડ 93.9 MHz પર વિવિધ ભારતી વડોદરા. આજે બુધવાર, શ્રાવણ દિનાંક 28, શક સંવત 1948, એટલે કે તારીખ 19 ઓગસ્ટ 2026. અત્યારે સવારના 5:57 થઈ છે. વિવિધ ભારતીની આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું હું સમીર પંચોલી હાર્દિક અભિવાદન કરું છું. તો આવો પ્રસારણ યાત્રા આરંભીએ મંગલ સુરાવલીથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બ્રિક્સ યુવા પરિષદ બેઠક અને બ્રિક્સ યુવા સમિટનો આજે ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. સુરતમાં ખોરાકી ઝેરની ઘટના બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવા આદેશ આપ્યો. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો હવે મોબાઈલ એપ્લીકેશનથી મળશે. અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું. બે દિવસીય બ્રિક્સ યુવા પરિષદ બેઠક અને બ્રિક્સ યુવા સમિટનો આજે ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. યુવા બાબતોનો વિભાગ ભારતની બ્રિક્સ પ્રેસિડેન્સી 2026ના ભાગરૂપે બ્રિક્સ યુવા પરિષદ બેઠક, યુવા સમિટ અને યુવા મંત્રીઓની બેઠકનું આયોજન કરી રહ્યું છે, જે અંતર્ગત બ્રિક્સ યુવા સંકલન બેઠક, સર્વ બ્રિક્સ, બ્રિક્સ યુવા ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથ બેઠક, બ્રિક્સ યુવા થીમેટિક સેશન જેવા કાર્યક્રમો યોજાયા હતા. યુવા પરિષદ બેઠકની સાથે આયોજિત થઈ રહેલી બ્રિક્સ યુવા સમિટ બ્રિક્સ સભ્ય અને ભાગીદાર દેશોના યુવા નેતાઓ, નવીનતાઓ, ઉદ્યોગ સાહસિકો, સ્વયંસેવકો અને પરિવર્તનકર્તાઓને એક મંચ પર લવાશે. ચર્ચાઓ, ઇન્ટરેક્ટિવ સેશન્સ અને નેટવર્કિંગની તકો દ્વારા આ સમિટ યુવાનોને વિચારોનું આદાન પ્રદાન કરવા, ઉકેલો દર્શાવવા અને વ્યાપક બ્રિક્સ પ્રક્રિયામાં વિચારણા માટે ભલામણો વિકસાવવા માટેનું એક મંચ પૂરું પાડશે. સુરતના વરાછા વિસ્તારમાં બનેલી ખોરાકી ઝેરની ઘટના બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જિલ્લા આરોગ્ય અધિકારીને જરૂરી તબીબ અને વહીવટી કાર્યવાહી સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી છે. મંત્રીશ્રીએ અસરગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી અને રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવા આદેશ આપ્યો છે. આરોગ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે જન આરોગ્યની સુરક્ષા અને નાગરિકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ મળી રહે તે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
1: માહિતી મળતા ડોક્ટર અનિલ સાથે મેં આ મીટિંગ કર્યું હતું. બધા જ પેશન્ટને ખૂબ સારું છે, કોઈ પ્રશ્ન નથી, પણ એક દીકરીનું મૃત્યુ થયું છે. એમનો પીએમ રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે વાસ્તવમાં એમને શું તકલીફ હતી, કઈ રીતનું. સુરત

0: તેમની ટીમ 9 ઝોનમાં તમામ રેસ્ટોરન્ટનું ચેકિંગ હાથ ધર્યું છે. જ્યાં સીલ મારવાની જરૂર પડશે ત્યાં ચોક્કસ સીલ પણ મારીશું.
1: રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક સાથે પોલીસ ભવન ખાતે કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે વીડિયો કોન્ફરન્સથી સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં ખાસ કરીને ઇમરજન્સી સેવા 112 અને તેના રિસ્પોન્સ ટાઈમ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. આ સાથે પોલીસ વાહનો અને ડ્રાઈવરોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા 112 સ્ટાફની યોગ્ય હાજરી અને રજા મંજૂરી પ્રક્રિયા દરમિયાન કંટ્રોલ રૂમ સાથે યોગ્ય સંકલન જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. નાગરિકોને કોઈપણ આપાતકાલીન કે મુશ્કેલીના સમયે ઝડપી, સક્ષમ અને સમયસર પોલીસ સહાય મળી રહે તે ઉદ્દેશ્ય સાથે પોલીસ વાહનોનો રિસ્પોન્સ ટાઈમ વધુમાં વધુ ઘટે અને કટોકટીના સમયે નાગરિકોને ત્વરિત સહાય મળે તે માટે કામગીરીનું સતત મોનિટરિંગ કરવા તેમજ જરૂરી સુધારાત્મક પગલાં ભરવા રાજ્ય પોલીસ વડાએ માર્ગદર્શન આપ્યું. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો મોબાઈલ એપ્લીકેશનથી મળતો થશે. સાબરકાંઠા અને નવસારી જિલ્લામાં ફ્રેમવર્ક ફોર ફર્ટીલાઇઝર સેલ નામની નવી ડિજીટલ વ્યવસ્થા અંગેનો પાયલોટ પ્રોજેક્ટ સફળ થયા બાદ આગામી 25 ઓગસ્ટથી છોટાઉદેપુર જિલ્લામાં અને ટૂંક સમયમાં રાજ્યના તમામ જિલ્લામાં આ નવી પદ્ધતિ અમલમાં આવશે. ખાતરના વિતરણને વધુ સરળ, સુરક્ષિત અને પારદર્શક બનાવવા માટેની આ નવતર પહેલ અંતર્ગત હવે ખેડૂતો પોતાના મોબાઇલથી જ ખાતરનું એડવાન્સ બુકિંગ કરાવી શકશે, જેનાથી ડેપો કે મંડળી ઉપર લાગતી લાંબી લાઇનોમાંથી મુક્તિ મળશે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 4 હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ધીરા કુકડિયા નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી 4 ગેરકાયદે હથિયાર સહિત કુલ 80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર પોલીસ છેલ્લા એક મહિનામાં અલગ અલગ દરોડા દરમિયાન કુલ 56 ગેરકાયદે હથિયારો ઝડપી પાડ્યા હોવાનું સામે આવ્યું છે. ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો અંગે કડક કાર્યવાહી પણ શરૂ કરી છે.
2: હીરાભાઈ મોહનભાઈ કુકડિયા રાજકોટ કી તરફ આ રહા હૈ તો રાસ્તે મેં ઉસકે ઉપર રેડ કી ગઈ ઓર ઉસકે પાસ સે 4 હથિયાર બરામદ કી ગઈ. ઇસ તરહ સે પુરાને ક્રાઇમ રજિસ્ટર્ડ હૈ ઉસમે ભી ઉસકો અરેસ્ટ કિયા જાયેગા ઓર અભી જો ઉસકે પાસ સે 4 ફ્રેશ વેપન બરામદ હુએ તો ઇસકે રિગાર્ડિંગ ડીસી પોલીસ સ્ટેશન મેં એક ફ્રેશ એફઆઈઆર રજિસ્ટર્ડ. ઇસકા જો સપ્લાયર હૈ વો મધ્ય પ્રદેશ કા રહેને વાલા હૈ, ઉસકો પકડને કે લિયે હમારી ટીમે કાર્યરત હૈ.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો. રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ તમામ સભ્યોને લોકસેવક બનીને શ્રેષ્ઠ વહીવટ અને કામગીરી કરવા પ્રેરણા આપી. શ્રી માંડવીયાએ કહ્યું હતું કે જનપ્રતિનિધિએ એ માત્ર રોડ રસ્તા કે પાણીના કામો પૂરતા સીમિત ન રહેતા સામાજિક બદલાવ માટે જનજાગૃતિના કામો કરવા જોઈએ. તેમણે ગ્રામ પંચાયતના સભ્યોને ગામમાં નિયમિત બેઠકો યોજીને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા, કચરાનો યોગ્ય નિકાલ કરી ગામને સ્વચ્છ રાખવા, ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિષયક જાગૃતિ કેમ્પ યોજવા, યુવાનોને નશાથી દૂર રાખવા લોકજાગૃતિના પ્રયાસો કરવા આહવાન કર્યું હતું. ભાવનગરના ખરકડી ગામે દારૂ પીધા બાદ યુવકનું મોત થયું છે, જ્યારે 2 યુવકોની તબિયત ગંભીર છે. મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ખરકડી ગામે દારૂ પીધા બાદ 3 યુવાનોની તબિયત બગડતા તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અન્ય 2 હાલ સારવાર હેઠળ છે. દારૂમાં ઝેરી પદાર્થ ભળ્યો હોવાની શક્યતાને પગલે સ્થાનિક વર્તેજ પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રાજ્યમાં અત્યારે 1 સાથે 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સિસ્ટમની એક્ટિવિટી ઓછી હોવાને કારણે આગામી 7 દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી. ગઈકાલે 17 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ તાપીના નીઝરમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં આ સિઝનમાં સામાન્ય કરતા 1% વરસાદ ઓછો હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એકે દાસે જણાવ્યું હતું.
3: ફિશરમેન ભાઈ કે લીએ વાર્નિંગ દિયા ગયા હૈ, ઇસમે જો સ્પીડ રહેગા, સ્ટ્રોંગ વિન્ડ રહેગા 45-55 કિલોમીટર પ્રતિ ઘંટા, ગાસ્ટિંગ જો સ્પીડ રહેગા 65 કિલોમીટર પ્રતિ ઘંટા હોને કા સંભવ. અભી રાજ્ય મે જો બારિશ રિસીવ હુઆ હૈ, ઓબ્ઝર્વડ હૈ 510.5 mm, 510.5 mm બારિશ રિસીવ હુઆ હૈ. સામાન્ય બારિશ કા સ્થિતિ રહેના ચાહિએ થા 518.0 -1%.

0: જે પરિસર હે.
1: અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવીને ભારત પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું છે. ફીબા અંડર 18 મેન્સ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ જીત હાંસલ કરતા કઝાકિસ્તાનને 82-61 હરાવ્યું હતું. ભારત તરફથી પિયુષ ચૌધરીએ 25, અંશ તોમરે 17 અને અરમાને 13 પોઈન્ટ નોંધાવ્યા હતા. ગુજરાતના રોનાલ્ડો હાફિન્સે 2 પોઈન્ટનો ફાળો આપ્યો હતો. આ સાથે ભારતે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. હવે ભારત અને ઇરાન વચ્ચે 20 ઓગસ્ટે મુકાબલો થશે. ક્રિકેટમાં ભારત ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે શ્રીલંકા સામે શ્રેણી જીતવાનું લક્ષ્ય રાખશે. શ્રીલંકાને 372 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતને મેચ જીતવા માટે ફક્ત 6 વિકેટની જરૂર છે. યજમાન ટીમ 84 રનથી 4 વિકેટે પોતાનો બીજો દાવ શરૂ કરશે. જીત માટે હજુ 288 રનની જરૂર છે. માનવ સુથાર પહેલાથી જ 2 વિકેટ લઈ ચૂક્યા છે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા 1-1 વિકેટ લીધી છે. સુરતની મેડિકલ કોલેજમાં કથિત પજવણીને કારણે જીવન ટૂંકાવનાર મૃતક તબીબ હર્ષ પંડ્યાના પરિવારજનોને રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોર મકવાણાએ સાંત્વના પાઠવી હતી. તેમણે પરિવારને ન્યાય અપાવવા માટે આયોગ દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી. આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તેમજ સુરતના એસીપી સાથે પણ આયોગ દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું હોવાનું કિશોર મકવાણાએ જણાવ્યું હતું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. બ્રિક્સ યુવા પરિષદ બેઠક અને બ્રિક્સ યુવા સમિટનો આજે ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. સુરતમાં ખોરાકી ઝેરની ઘટના બાદ આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ રાજ્યની તમામ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા અને ફૂડ સેફટી અંગે તકેદારી રાખવા આદેશ આપ્યો. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ. છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને સબસીડીવાળા રાસાયણિક ખાતરનો જથ્થો હવે મોબાઇલ એપ્લીકેશનથી મળશે. અમદાવાદ ખાતે ચાલી રહેલી અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવીને પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: સારી યાદે કરેંગે વિશેષ મુલાકાત 19 અગસ્ત 2026 કો આજ કે મહેમાન કાર્યક્રમ મેં શામ 4 બજે સુનિયેગા વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન પર.
3: વિવિધ ભારતી પર ઇસ સમય આપ સુન રહે હૈ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન પૂર્ણ, આજે બ્રિક્સ યુવા પરિષદ અને યુવા સમિટનો ગાંધીનગર ખાતે પ્રારંભ. સરકારે દેશમાં પીએનજી કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રીય તપાસ સમિતિ એનટીએ 600 નિષ્ણાંતોને દૂર કરી નવી પરીક્ષા ટીમ બનાવી. ઝારખંડ સરકારે 44 ભરતી પરીક્ષાઓ રદ કરી. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારી 6.8% કર્યો. અને એફઆઈએચ પુરૂષ હોકી વિશ્વકપમાં આજે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો. બ્રિક્સ રાષ્ટ્રોએ પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસ પર સહયોગને મજબૂત બનાવવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો છે. ગઇકાલે નવી દિલ્હીમાં 12મી બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓની બેઠકના સમાપન પર અપનાવવામાં આવેલા સંયુક્ત મંત્રીસ્તરીય નિવેદનમાં બ્રિક્સ રાષ્ટ્રોએ 2030ના ટકાઉ વિકાસ એજન્ડા, ક્લાઇમેટ ચેન્જ તથા સંયુક્ત રાષ્ટ્ર ફેમવર્ક કન્વેન્શન અને તેના પેરિસ કરારના સંપૂર્ણ અને અસરકારક અમલીકરણને આગળ વધારવાની તેમની પ્રતિબદ્ધતાને પણ પુનરોચ્યાર કર્યો હતો. દરમિયાન 2 દિવસીય બ્રિક્સ યુવા પરિષદ બેઠક અને બ્રિક્સ યુવા સમિટનો આજે ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. આ સમિટ યુવાનોને વિચારોનું આદાન પ્રદાન કરવા, ઉકેલો દર્શાવવા અને વ્યાપક બ્રિક્સ પ્રક્રિયામાં વિચારણા માટે ભલામણો વિકસાવવા માટેનું એક મંચ પૂરું પાડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે તમિલનાડુના 2 દિવસના પ્રવાસે ચેન્નાઈ પહોંચશે. તેઓ આવતીકાલે ચેન્નાઈ નજીક કોવલમમાં દક્ષિણ ભારતીય મુખ્યમંત્રીઓના સંમેલનમાં હાજરી આપશે. આ સંમેલનમાં તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ ભાગ લેશે. સરકારે ઘરેલુ પીએનજી કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી છે. આ યોજના 1 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय के अनुसार योजना के माध्यम से मौजूदा पीएनजी कनेक्शनों को अपने रसोई घरों में पाइपलाइन वाली प्राकृतिक गैस का इस्तेमाल शुरू कर सकेंगे. वर्तमान में देश भर में करीब 1,74,00,000 घरेलू पीएनजी कनेक्शन है. योजना के अंतर्गत पात्र सीजीडी कंपनियों को प्रदर्शन अवधि के दौरान जोड़े गए हर अतिरिक्त घरेलू पीएनजी कनेक्शन के लिए

0: 200 स्टैंडर्ड क्यूबिक मीटर अतिरिक्त घरेलू स्तर पर उत्पादित कम कीमत वाली गैस आवंटित की जाएगी। आनंद और शिवांग की रिपोर्ट के साथ समाचार कक्ष से चाहत सिंह।
1: राष्ट्रीय तपास समिति एनटीए 600 निष्णांतों ने दूर करी नवा निष्णांतों ने सामेल करी नवी परीक्षा टीम बनावी छे। सोशियल मीडिया पोस्ट में शिक्षण मंत्रालय जणाव्यु हतु कि परीक्षाना पेपरोनी चकासणीने मजबूत बनावा चार स्तरीय प्रश्नपत्र चकासणी प्रणाली मुकवामां आवशे। समिति आगामी 2-3 अठवाडियामां 20-25 अधिकारीओने पण सामेल करशे। वधुमां एनटीए ऑफिसोने नवा परिसरमां खसेडवामां आवशे, ज्यां सीआईएसएफ टीमो साथे सुरक्षा मजबूत करवामां आवशे। समितिए शिक्षणमंत्री प्रहलाद जोशीना निर्देश बाद आ निर्णय लीधो हतो। तेमणे परीक्षाओनू सुचारू संचालन सुनिश्चित करवा माटे तमाम पगला लेवा जणाव्यु हतुं। झारखंड सरकारे गैररीतिओने कारणे रद्द करायेली 44 भर्ती परीक्षाओनी यादी जाहेर करी छे। आमां 2014 झारखंड पब्लिक सर्विस कमिशन अने आउटसोर्स एजेंसी टीएसआर डेटा प्रोसेसिंग प्राइवेट लिमिटेड द्वारा लेवामां आवती परीक्षाओनो समावेश थाय छे। झारखंड सरकारना नोटिफिकेशनमां जणावायुं छे कि गैररीतिओ साथे संकळायेला केसोनी सुनावणी माटे हाईकोर्टने फास्ट ट्रेक कोर्टनी स्थापना करवा विनंती करवामां आवशे। वधुमां जीपीएससी अने जेएसएससीमां एक आंतरिक तकेदारी सेलनी स्थापना करवामां आवशे। सीनियर आईएएस अधिकारी अमिताभ कौशलनी आगेवानी हेठळनी समिति 2 महीनानी अंदर तेनो अहेवाल रजू करशे। मणिपुर सरकारे राज्यमां राष्ट्रीय नागरिक रजिस्टर एनआरसी अपडेट करवानी मांगणी जाहेर करी छे, जेमां वस्ती विषयक फेरफारो, वस्ती विषयक असंतुलन अने गैरकायदेसर स्थळांतर अंगेनी चिंताओनो उल्लेख करवामां आव्यो छे। इम्फालमां एक पत्रकार परिषदने संबोधता सरकारी प्रवक्ता अने धारासभ्य डॉ सपम रंजनसिंहे जणाव्यु हतु कि धारासभ्योनी एक टीम मार्गदर्शन मेळवा माटे नवी दिल्हीनी मुलाकात लेशे। तेमणे केन्द्र सरकारने मणिपुरमां एनआरसी अपडेट करवा विनंती करी छे। इंडिया रेटिंग्स एंड रिसर्चे नाणाकीय वर्ष 2026-27 માટે ભારત માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ વધારીને 6.8% કર્યો છે, જે મે મહિનામાં 6.7% હતો। જો કે રેટિંગ્સ એજન્સીએ નોંધ્યું છે કે અલ નીનો હવામાન અને ભૂરાજકીય પડકારો આર્થિક વિકાસને અસર કરી શકે છે। એજન્સીએ નાણાકીય વર્ષ 2026-27 માટે ક્રૂડ ઓઇલના ભાવનો અંદાજ પણ ઘટાડીને $85 પ્રતિ બેલર કર્યો છે।
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો।
1: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ટીમને હાલ પૂરતું ઇરાન સાથેની વાટાઘાટો બંધ કરવા જણાવ્યું છે। તેમણે કહ્યું કે જ્યાં સુધી ઇરાન કોઈ કરાર પર સંમત ન થાય ત્યાં સુધી વાટાઘાટો આગળ વધશે નહીં। દરમિયાન ઇરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાઘર ગાલિફાકે જણાવ્યું હતું કે અમેરિકા સાથેના 14 મુદ્દાના કરારની શરતો પૂર્ણ ન થાય ત્યાં સુધી હોર્મુઝ ફરીથી ખોલવામાં આવશે નહીં। સાંભળી આ અંગે એક અહેવાલ।
3: ईरान का कहना है कि विदेशी प्रतिबंधों को पूरी तरह हटाए जाने और सैन्य अभियानों को समाप्त किए जाने के बाद ही इस महत्वपूर्ण जलमार्ग को खोला जा सकता है। मोहम्मद बागेर गलिबफ ने चेतावनी देते हुए कहा कि उनका देश दुश्मन को उसके कार्यों और आक्रामकता के लिए करारा जवाब देने के लिए तैयार है। मोहम्मद बागेर गलिबफ ने राजनयिक प्रक्रिया का बचाव करते हुए कहा कि सैन्य शत्रुता को रोकने के लिए समझौता ज्ञापन में दी गई 60 दिनों की समय सीमा ने ईरान की राष्ट्रीय रक्षा और घरेलू अर्थव्यवस्था को मजबूत करने का एक महत्वपूर्ण અવસર પ્રદાન કર્યા હૈ।
1: ઇઝરાયેલે સીરિયાના ઇદબિલ પ્રાંતમાં અબુ દુહુર એરબેઝ પર હવાઈ હુમલો કર્યો હતો। ઇઝરાયેલે જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ એરબેઝ પર તુર્કી સૈનિકોની તૈનાતી અટકાવવાનો હતો। એરબેઝના રનવે પર 8 હુમલા કરવામાં આવ્યા હતા, જો કે કોઈ જાનહાની થઈ નથી। હોકીમાં ભારતીય પુરૂષ ટીમ આજે નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં એફઆઈએચ પુરૂષ હોકી વર્લ્ડ કપના પુલ ડી મેચમાં પાકિસ્તાનનો સામનો કરશે। સાંભળી આ અંગે એક અહેવાલ।
4: नीदरलैंड्स में एफआईएच हॉकी विश्व कप के पूल डी में आज भारत का सामना पाकिस्तान से होगा। दोनों टीमों के लिए अगले दौर में जगह बनाने के लिए ये मुकाबला महत्वपूर्ण है। भारत ने अब तक 2 मैचों से 3 अंक हासिल किए हैं और उसे अगले दौर में पहुंचने के लिए आज का मैच कम से कम ड्रॉ खेलना होगा। भारत ने वेल्स को हराया है और इंग्लैंड से हार का सामना करना पड़ा है।
1: ક્રિકેટમાં ભારત ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ટેસ્ટના 5મા અને અંતિમ દિવસે જીતથી ફક્ત 6 વિકેટ દૂર છે। આજે શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે રમતમાં ઉતરશે। શ્રીલંકા 84 રનથી 4 વિકેટે પોતાનો બીજો દાવ શરૂ કરશે। જીત માટે હજુ 288 રનની જરૂર છે। અમદાવાદ ખાતે ચાલી રહેલ અંડર 18 એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારત કઝાકિસ્તાનને હરાવી ભારત પ્રી ક્વાર્ટર

0: ફાઇનલમાં પ્રવેશ્યું છે. ફીબા અંડર 18 મેન્સ એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં ભારતે પ્રથમ જીત હાંસલ કરતા કઝાકિસ્તાનને 82-61 હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના મોટાભાગના અખબારોએ રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત મિશ્રાને મળેલી ક્લીનચીટના સમાચારોની હેડલાઇન બનાવી છે. નવગુજરાત સમય લખે છે, રામ મંદિર દાન ચોરી, ચંપત મિશ્રાને ક્લીનચીટ. ભાજપે યુપી, પંજાબ અને ગુજરાતમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી. ડોનાલ્ડ ટ્રમ્પે નકશો બતાવી એલાન કર્યું, અમેરિકાનો નવો પ્રદેશ હોર્મુઝની ખાડી. ફૂલછાપ પ્રથમ પાને લખે છે, મથુરા વિવાદમાં સમાધાનની શક્યતા પર પૂર્ણવિરામ, હોર્મુઝ અમેરિકાનો નવો વિસ્તાર, ચડાવવા ચોરીમાં ચંપતરાયને ક્લીનચીટ. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, નીટ પ્રદર્શન, પોલીસની કડકાઈની તપાસ હવે હાઈ પાવર્ડ કમિટી કરશે. સંદેશનું મુખ્ય શીર્ષક છે, ટ્રમ્પે ભારતની ચૂંટણી પદ્ધતિના ભરપેટ વખાણ કર્યા. સ્થાનિક સમાચારોમાં નર્મદા પ્લસ વન, સાબરમતી, નર્મદા, મહી અને ઢાઢર નદીના પટમાં 22 વેરથી પાણી રોકાશે. સીએનજી ફરી મોંઘુ બન્યું. ગુજરાત ગેસે કિલોએ 3.75 રૂપિયાનો વધારો ઝીક્યો. રાજકોટ, મોરબી, ગાંધીધામ અને મુંદ્રાના 26 સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: બ્રિક્સ પર્યાવરણ મંત્રીઓનું સંમેલન પૂર્ણ. આજે બ્રિક્સ યુવા પરિષદ અને યુવા સમિટનો ગાંધીનગર ખાતે પ્રારંભ થશે. સરકારે દેશમાં પીએનજી કનેક્શન વધારવા માટે એક પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી. રાષ્ટ્રીય તપાસ સમિતિ એનટીએ 600 નિષ્ણાંતોને દૂર કરી નવી પરીક્ષા ટીમ બનાવી. ઝારખંડ સરકારે 44 ભરતી પરીક્ષા રદ કરી. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે નાણાંકીય વર્ષ 2026-27 માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ વધારી 6.8% કર્યો. અને એફઆઈએચ પુરૂષ હોકી વિશ્વકપમાં આજે ભારતનો પાકિસ્તાન સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
3: .9 MHz પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે લતા મંગેશકર, ઇલા અરુણ અને વૃંદના સ્વરમાં લમ્હે ફિતનું ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર શિવહરી.

0: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. વડનેરકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 8:45 થઈ છે. વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
1: આ ભાગના પ્રાયોજક છે એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
2: તમારું ઘર, ઓફિસ કે દુકાનની ખરી સજાવટ એટલે એમ કે ફર્નિચર, જેમનું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાથી હોલસેલના ભાવે રિટેલમાં જ મળે છે બેસ્ટ ફર્નિચર.
3: 35 વર્ષના અતૂટ વિશ્વાસ સાથે 5 માળનો 12,000 સ્ક્વેર ફીટમાં ફેલાયેલો ભવ્ય શોરૂમ એમ કે ફર્નિચર, જ્યાં બજાજ ફાઇનાન્સ અને કેપિટલ ફર્સ્ટ દ્વારા ફાઇનાન્સ ફેસિલિટી પણ ઉપલબ્ધ છે. તો આવો એમ કે ફર્નિચર, મણિપુર કોમ્પ્લેક્સ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા. કોલ 9824300651.
1: શ્રોતા મિત્રો, 93.9 MHz પર એપિટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
4: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
1: એમ કે ફર્નિચર, 5 માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
5: પૂજા પ્લસ.
6: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ.
7: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
6: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
1: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
4: આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
1: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની.
4: યે હૈ આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.

0: આ ભાગના પ્રાયોજક હતા એમ કે ફર્નિચર, પાંચ માળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ પાસે, વડોદરા.
1: દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સારા ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 9 વાગ્યા છે. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અરે, આટલી ઝડપથી ક્યાં જઈ રહ્યા છો?
3: અશોકા ધ ગ્રેટના મહાસેલમાં જાયન્ટ પ્રખ્યાત કંપનીના બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર તેમજ તેના શૂઝ મળી રહ્યા છે અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે?
4: પણ ડિસ્કાઉન્ટ કેટલું મળશે?
2: અકલ્પનીય ડિસ્કાઉન્ટ.
5: અશોકા ધ ગ્રેટ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: બેન, જો,
7: હેપી બર્થડે ટુ યુ.
6: દેખાડો. વાહ, મારો ફેવરેટ કલર.
7: હંમેશા શોપિંગ.
6: આઈ નો માં, ખર્ચ કરવાની આજ તો ઉંમર છે, રાઈટ?
8: સેવિંગ કરવાની પણ આજ ઉંમર છે.
9: આઈ નો પપ્પા, સેવ કરો, યોગ્ય જગ્યાએ રોકાણ કરો. રકમ પર વ્યાજ મળશે, જેને ફરીથી રોકાણ કરતા વ્યાજ મળતું રહેશે.
6: આઈ નો ના.
9: RBI કહે છે,
7: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા અશોકા ધ ગ્રેટ. મહાસેલમાં બ્રાન્ડેડ રેડીમેડ મેન્સવેર અને શૂઝ ખરીદો અકલ્પનીય ડિસ્કાઉન્ટ સાથે.
1: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે પૂજા પ્લસ.
2: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
3: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
2: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
4: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝનને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
5: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
6: હર રોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં, અસરદાર. ભારત કા ગમ એક્સપર્ટ.
1: અંતરાલ કે બાદ આપ સભી કા એક બાર ફિર સે સ્વાગત હૈ. વિવિધ ભારતી પર આપ સુન રહે હૈ કાર્યક્રમ ચિત્રલોક.

0: કહેવાય છે કે વરસાદ યાદો લઈને આવે છે અને લગ્ન નવી યાદો બનાવે છે, અને આ એટલે જ આ બંને સીઝન ને ખાસ બનાવે છે પૂજા પ્લસ.
1: અહીં ડિઝાઇનર અને કમ્પ્લીટ વેડિંગ કલેક્શન પર મળશે અપ ટુ 50% ઓફ. વિઝિટ પૂજા પ્લસ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
2: આ કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા પૂજા પ્લસ.
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.

દોસ્તો, વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો પૂજા પ્લસ ટાઈમ. અત્યારે સવારના 9:30 થઈ છે. પૂજા મોન્સૂન સેલમાં આ વર્ષે ફાયદાનો વરસાદ. મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ. પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા. દોસ્તો, થોડી જ વારમાં સાંભળશો કાર્યક્રમ આજ કે ફનકાર.

0: 93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ ટાઈમ. અત્યારે સવારના 10 વાગ્યા છે. શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા. 93.9 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે લોકપ્રિય ફોન ઇન પ્રોગ્રામ હેલો વિવિધ ભારતી, પ્રસ્તુતકર્તા પાયલ શર્મા.
1: આ કાર્યક્રમના પ્રાયોજક છે આર્ક બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
2: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્ક બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
3: ડિઝાઇનર બ્લાઇન્ડ્સ,
4: સેફર બ્લાઇન્ડ્સ,
3: ડિઝાઇન
4: સેફર
3: ડિઝાઇનર.
5: અરે આરકે બ્લાઇન્ડ્સ છે ને, જ્યાં તમને મળશે ડિઝાઇનર અને સેફર માનસ માલતી સિરીઝમાં નવીનતમ, આગને પ્રોત્સાહિત ના કરે તેવી પીવીસી વર્ટિકલ, પીવીસી ચેક, પીવીસી હોરિઝોન્ટલ અને જેમ રોમન રોલર વર્ટિકલ બ્લાઇન્ડ્સ ની અદભુત રેન્જ, અને તે પણ વોટરપ્રૂફ, ફંગલ પ્રૂફ, ટર્માઇટ પ્રૂફ અને 100% વોશેબલ. તો આજે જ પધારો આરકે બ્લાઇન્ડ્સ, ઓફિસ આપકી સજાવટ હમારી, યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી તૈયારી. આરકે બ્લાઇન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર શિવાકૃતિ, 5 સ્ટેશન, 4 રસ્તા, દાંડિયા બજાર, વડોદરા. કોલ 9825027525.

0: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરકે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા. સેહત આપકી, સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની. યે હૈ આરકે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
1: વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.
2: હરરોજ સુબહ 7 બજે સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી. મજેદાર નહીં અસરદાર, ભારત કા ગમ એક્સપર્ટ.
1: સારા ગણદેવીકર જ્વેલર્સ. શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ. સારાનું સોનું સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા.
3: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: હર ઘર સૂર્ય ઘર.
5: હેલો વિવિધ ભારતી.
6: હા, જય શ્રી કૃષ્ણ પાયલ મેડમ.
5: જય શ્રી કૃષ્ણ. ક્યાં હતા તમે?
6: અરે, મારો ફોન જ નહીં લાગતો બાપા. બે વીકથી અમે ગયા વીકે લાગ્યો એક. તમારી સાથે બી
5: ના ચાલે, આવું ના ચાલે.
6: શું કરીએ, અમે થાકી ગયે છે. અંગૂઠો ચોંટાડી દઉં છું ગુંદર થી ફ્રી ડાયલ મારીને.
5: જી જી, ચાલો, તમારો બહુ શુક્રિયા કે તમે આવી રીતે કોશિશ કરો છો. અને આજે તો ભાઈ કામયાબી મળી ગઈ. આજે શિક્ષા લગાડી દીધી આપણે, બાઉન્ડ્રીની બહાર કોલ લાગી જ ગયો.
6: બરોબર, લાગી ગયો, લાગી ગયો. સરસ સરસ,
5: બોલો બોલો.
6: તમારી જે સ્પીચ છે ને, હમણાં છેલ્લા 15 દિવસ તો બહુ જ સારી થઈ ગઈ છે. એકદમ જ.
5: શું વાત કરો છો?
6: હા હા, 100%. ને રાતે અમુક એને કોઈ અજાર પછી છેલ્લે બાય કહો છો, આમ તેમ કહો છો ને, એ બધું સાંભળ્યું, એમાં બી અવાજ આખો આમ એકદમ સુંદર થઈ ગયો છે.
5: શુક્રિયા, થેન્ક યુ. આપણે આ જ રીતે સારા કામ કરતા રહીએ, જે લોકોને પસંદ આવે એવી કોશિશ છે અમારી. બરાબર,
6: ના ના, 100%. તમે જે કરો છો એ બધું સારું જ છે, કારણ કે લોકોને એનાથી જ્ઞાન તો મળે જ છે, એમાં કોઈ બેમત નથી.
5: જી જી જી,
6: ખબર તો પડે છે ને. તમે એની વાત ભલે મારી સાથે કરતા હોય, પણ બીજા બી સાંભળતા હોય.
5: હા જી,
6: એટલે એ લોકોને એ જ ખબર પડે કે ભાઈ આપણે આ રીતે વાત કરીએ છીએ તો આપણને આ રીતનું કઈક જવાબ તેથી મળે છે.
5: હા જી,
6: બરોબર.
5: બીજું બોલો, શું ચાલી રહ્યું છે?
6: બસ બસ, શાંતિ છે મેડમ. હવે મારા ફેમિલી ને નામ આપી દઉં.
5: હા જી,
6: કે દર વખત રહી જાય છે.
5: ઓકે.
6: મારા વાઇફ નું નામ છે મીના, મારા મોટા છોકરાનું નામ સંદીપ, નાના છોકરાનું નામ સની, મોટા છોકરાની વહુનું નામ રાધિકા, નાના છોકરાની વહુનું નામ

0: અમૃતા અને મારો ગ્રાન્ડસન છે દેવાંગ.
1: અરે વાહ, એ બધાય આજે કયું ગીત સાંભળવું છે?
0: આજે પેલું ગાયન સાંભળો, જિંદગી પિક્ચર નું.
1: જી.
0: ઘુંડરવા મોરા છમ છમ બાજે.
1: અચ્છા જી.
0: કા તો પછી મેરે અપને નું કોઈ હોતા જિસકો અપના હમ અપના કહી લેતે યારો.
1: અરે વાહ.
0: નહી તો પછી બાય લવ નું ઓ તેરે પ્યાર કા ગમ.
1: અચ્છા જી.
0: બહાના થા સનમ.
1: જી જી જી.
0: આ ત્રણ ગીતો મારા ફેવરેટ છે. એમાં બે તો ખાસ મેરે અપને અને માય લવ.
1: અરે વાહ. તમને બધા કોલ્સ પર બીજા બધા શ્રોતાઓ તમારું નામ લઈને તમને યાદ આપે છે, તમે સાંભળો છો?
0: એક નામ આપી દો, અરવિંદભાઈ છે ને બાકડા વાળા.
1: જી જી.
0: એમને બી યાદ આવજો, કારણ કે એ બે વાર બચારા એમને મારું નામ બી દીધું છે.
1: જી જી જી જી. તો અરવિંદભાઈ ને તમારે યાદ પહોંચાડવી છે, બરાબર ને?
0: હા જી. હા હા. બાકડા વાળા પડે છે હમણાં થોડો, હમણાં વરસાદ પડે તો કઈ મજા આવે એવું કે બધી વાતો કરે છે, સારી મજા આવે.
1: જી જી જી. તો આ જ રીતે તમારા કોલ્સ અને તમારી વાતો તમારા ગીતો થી અમારા કાર્યક્રમ આટલા સરસ બને છે. તો તમને બધાને થેન્ક યુ.
0: થેન્ક યુ મેડમ, તમારું થેન્ક યુ તમે આપશો એ રીતે.
1: જી જી. આવી રહ્યું છે આપની પસંદગીનું આ ગીત. નમસ્કાર.
0: નમસ્કાર.

0: હેલો વિવિધ ભારતી,
1: હા, કેમ છો?
0: એકદમ મજામાં. આપનું શુભ નામ?
1: મારું નામ ફરીદાબેન, વડનામાંથી બોલું.
0: ફરીદાબેન, કેમ છો?
1: બસ મજામાં.
0: અને વડનામામાં શું ચાલી રહ્યું છે?
1: વડનામાં

0: બહુ પડે છે.
1: આવતા જતા જયારે હું વરનામાં બોર્ડ વાંચું છું તમને યાદ કરું છું.
0: હા, એવું યાદ કરો છો મને?
1: હાજી હાજી,
0: જાઓ એટલે મને યાદ કરો. એવું વરનામાં?
1: હા, રસ્તામાં આવે છે આવતા જતા.
0: તો તમે એમ કેમ જાઓ, ઘરે આવો?
1: ચોક્કસ બોલો.
0: આમાં વરનામાં કોઠાનું ફેમસ છે. વરનામાં
1: અચ્છા,
0: આખા વડોદરામાં બાકી આજુબાજુ ગામોમાં ફેમસ છે. અહીંથી બહુ કોઠા ભરાય ટ્રકો ને ટ્રકો.
1: ઓ સરસ સરસ, એમાં તો વિટામિન સી ભરપૂર હોય છે.
0: અમે તો ઉપરના ઝાડના પડેલા કોઠા જ ખાઈએ, અમે આ તાપમાં પકેલા ના ખાઈએ.
1: એવું છે? અરે વાહ,
0: ઝાડ ઉપરથી જે હાકો પડે ને એ જ ખાઈએ.
1: તમે તો આટલી બધી વાતો કરી કે મારા મોંમાં પાણી આવી ગયું. ઓકે, થેન્ક યુ સો મચ ફરીદાબેન. કહો આજે કયું ગીત સાંભળશો આપ?
0: આજે મારી હિજાની બર્થડે છે, 9મા મહિનાની 2 તારીખે.
1: ઓકે,
0: હા, તે મારે ગાયન હેપી બર્થડે નું આપવું છે.
1: બર્થડે નું ગીત? ઓકે, સારું. તો ફરીદાબેન તમારા સુધી પહોંચાડી રહ્યા છે તમારી પસંદગીનું આ ગીત. નમસ્કાર, એન્જોય. હેલો વિવિધ ભારતી.
2: હેલો.
1: હાજી,
2: જય શ્રી કૃષ્ણ, જય સાઈનાથ.
1: જય શ્રી કૃષ્ણ, જય સાઈનાથ.
2: મેં કારેલી બાગ થી દક્ષા બોલું છું.
1: જી દક્ષાજી, કેમ છો?
2: બસ મજામાં.
1: ઘણા વખતે વાત થઈ ને આપડી.
2: બહુ જ વખતે.
1: શું કર્યું?
2: સવારે લગાવું છું પણ મારો લાગતો નહીં, આજે લાગી ગયો.
1: જી જી જી, બોલો શું ચાલી રહ્યું છે?
2: બસ સારું. મારી બેબીની બર્થડે આવે 14 ઓગસ્ટ.
1: કઈ ઓગસ્ટ?
2: 14 ઓગસ્ટ.
1: ઓકે, પહેલા વાગી જશે ચાલશે?
2: હા, એ પહેલા આવી જશે તોય ચાલશે.
1: અને ત્યાર પછી આવે તોય ચાલશે એમ ને? હા,
2: ચાલશે.
1: કયું ગીત સાંભળવું છે આપને?
2: બસ એની બર્થડે નું, તુમ જીવો હજારો સા.
1: ઓકે જી, તો તમે સરસ થી મનાવો તમારી બર્થડે, બરાબર? કેમ કે એ ફક્ત બાળકની બર્થડે નથી હોતી, માતાની પણ બર્થડે હોય છે, હે ને? માતાનો પણ એક બીજો જન્મ હોય છે. જી, તો આપ બંને આ સરસ થી દિવસ પસાર કરો એવી શુભકામનાઓ આવી રહી છે. હાજી, તો આપના ને આપના ડોટર માટે મોકલાવી રહ્યા છે આપના સુધી આ ગીત.
2: રૂચિતા છે.
1: જી રૂચિતા ને વેરી હેપી બર્થડે. ઓકે,
2: જય સાઈનાથ.
1: જય સાઈનાથ. આજ રીતે સાંભળતા રહો વિવિધ ભારતી વડોદરા. નમસ્કાર.
2: ઓકે, થેન્ક યુ.
1: થેન્ક યુ.

0: હેલો, વિવિધ ભારતી.
1: હા, હું કુંડેલાથી મીના રોહિત બોલું છું. બસ
0: જી મીનાજી, કેમ છો?
1: મજામાં. બહુ ટ્રાય કરો બેન, બહુ વાર લગાડી દીધી આ વખતે.
0: બતાઓ, શું ચાલી રહ્યું છે?
1: બસ શાંતિ છે બેન, બસ જોબ પર છું.
0: જોબ પર છો તમે આજે?
1: હા,
0: આટલા વરસાદમાં ગયા તમે?
1: હા, વરસાદમાં ગયા અમે. તમે કેમ છો બેન?
0: હું એકદમ સારી છું. અને જ્યારે પણ તમે આવા વરસાદની સીઝનમાં રસ્તા ઉપર નીકળો છો તો હંમેશા તકેદારી રાખવાની, સાવચેતી રાખવાની, અને જેટલું બની શકે ને એટલું ઓવર

0: ટેક નહીં કરવાનું, ધીમે ધીમે થોડો ટાઈમ લઈને નીકળવાનું, બરાબર છે?
1: હા બેન, ચોક્કસ.
0: કયું કયું ગીત સાંભળશો આજે?
1: આપણે હવે 15મી ઓગસ્ટ આવે છે, તો સારું કઈ આપી દેજો આપણે 15મી ઓગસ્ટ નું.
0: જી, દેશભક્તિના રંગે રંગાયેલા છે મીનાબેન પૂરા પૂરા, અને શ્રોતાઓને પણ બધા એને રંગી નાખશો, બરાબર ને?
1: હા બિલકુલ બેન.
0: સરસ. હાજી, નામ આપી દો. હાજી,
1: કુંડેલા નરેન્દ્રભાઈ, રમેશભાઈ, સંજીવબેન, શું કહેવાય છે, નામ ભૂલી ગઈ બેન,
0: નામ ભૂલ ગઈ
1: બેન, વાત કરતા કરતા બધું ભૂલી જવાય છે.
0: વાહ વાહ, મજા આઈ ગઈ મને. મીનાબેન મારી સાથે વાત કરતા બધી દુનિયા ભૂલી ગયા છે.
1: ભૂલી ગઈ છે આ બેન, કામ પર છે. તો એક બાજુ જોબ છે ચાલુ છે, એક બાજુ ફોન લગાવવાનું ચાલુ છે, એક બાજુ વરસાદ ચાલુ છે, આવું છે બેન.
0: જી જી, કઈ વાંધો નહીં. તો મીનાજી, આપના માટે મોકલી રહ્યા છીએ આ દેશભક્તિના રંગમાં રંગાયેલું આ ગીત. નમસ્કાર.
1: નમસ્કાર.

0: શું વાત છે, ઘણા દિવસો પછી?
1: હા યાર.
0: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપડા 60 રૂપિયા.
1: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
0: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
1: અને બીજો?
0: અરે

0: हेलो विविध भारती,
1: हाँ, जय श्री कृष्ण।
0: जय श्री कृष्ण। केम छो तमे?
1: बस मौका पर बैठा हो।
0: आजे 10 वाग्यानी जगह 11 वागे कॉल लाग्यो तमारो?
1: हाँ, कानो लगाड़ू फोन।
0: बराबर। तमारा बाकड़ानी आजूबाजू पाणी आई गयु के नहीं?
1: हा, એ તો એવું તો પાણી પાછળ ને બધું આયા કરે છે,
0: નીચે નથી
1: ફૂલ પાણી
0: ભરાયું?
1: નહીં આવતું।
0: અચ્છા, સરસ। એટલે નીચે પગ સુધી ભરાઈ ગયું હોય એવું નથી થયું?
1: ના, કશું નહીં।
0: અચ્છા, સરસ
1: પાણી તો
0: સરસ।
1: બધું આપણી જગ્યા એવી છે ને, ઊંચી છે,
0: અચ્છા જી,
1: ઉપરનું પાણી પડતું છે, વહીને જતું રહે।
0: બરાબર, તો
1: બીજું શાંતિ।
0: હાજી, આજે કયું ગીત સાંભળવાની ઈચ્છા છે આપની?
1: આજે હાથે મારે સાથીનું દુનિયામાં રહેતા દુનિયામાં પ્રેરણા હો તો કામ કરો, પ્યારે હાથ જોડ સબકો સલામ કરો પ્યારે।
0: વાહ વાહ, તમારા ગીતોની ચોઇસ બહુ સરસ સરસ હોય છે એમ કઉ છું
1: ના। રવિન્દ્રભાઈ ને બધાને યાદ આવજો, મારી જશભાઈ ને, રમેશભાઈ ને,
0: દરિયા દાદી ને। ચોક્કસ, બધાને તમારી યાદ પહોંચાડી દઈએ અને તમારા સુધી તમારી પસંદગીનું આ ગીત પહોંચાડી દઈએ। ઓકે જી, નમસ્કાર।
1: નમસ્કાર, જય શ્રી કૃષ્ણ।
0: જય શ્રી કૃષ્ણ।

0: હેલો વિવિધ ભારતી.
1: અમારું નામ હુસેના છે.
0: હા
1: હું
0: હુસેના,
1: મોડેલ
0: ક્યાંથી વાત કરી રહ્યા છો?
1: મોડેલ થી બોલું છું.
0: જી, કેમ છો તમે? તમારે ત્યાં કેવો વરસાદ?
1: વરસાદ હમણાં રહી ગયો 2 દિવસ થી.
0: કોરું થયું એમ ને? સારી વાત છે.
1: હમણાં 2 દિવસ થી કોરું થયું મેડમ.
0: જી ફરમાવો, કયું ગીત સાંભળશો?
1: રાખો ને, બધા નામ લેવા માંગુ મારી છોકરીઓ.
0: હા જી બોલો.
1: મારી એક છોકરી તરસાલી છે સિરીન, અને એક છોકરી ટુંડાઈ છે અનિશા, અને એન હસબન્ડ નું નામ ઇમરાન છે અને ટુંડાઓ. અને મારો એક પોતો છે ને, એ કોલેજ કરે છે મેડમ.
0: ઓકે.
1: અને મારી વહુ છે, ઘર કામ કરે છે, અને હું ભાખરી બનાવું છે.
0: વાવ, ગરમ ગરમ ભાખરી બનાવી રહ્યા છો તમે ત્યારે?
1: મારી વહુ જાતે વાત કરો.
0: હાજી આપો.
2: હેલો પાયલ મેડમ.
0: હા, શું નામ છે આપનું?
2: મારું નામ રૂબીના.
0: રૂબીના, શું કરી રહ્યા હતા અત્યારે?
2: ઘરકામ, કપડા વાસણ.
0: આ બહુ મોટું કામ હોય છે. એક દિવસ નહીં કરીએ તો કેવું ગંદુ થઈ જાય બધું.
2: બહુ ગંદુ થઈ જાય, એટલે કરવું જ પડે રોજ.
0: ખુબ જ મહત્વનું કામ છે આ ભાઈ. દુનિયામાં બીજું કઈ થાય નહીં થાય, ઘરના કામ પહેલા થઈ જવા જોઈએ. જી,
2: મિથુન પિક્ચર છે ને, એનો સોંગ છે ને, નેકી કી રાહ પર તું ચલ. હા, બાકી એ ના હોય તો અમર અકબર એન્થની શેરડી વાલે સાંઈ બાબા.
0: જી
2: હા, એ આવજો. અમારું હસબન્ડ નું નામ સાજીદ છે, એ રિક્ષા ફેરે છે, ખેતી હોય કરી છે.
0: અચ્છા જી, ઠીક છે. તો એમને પણ જણાવજો કે ભાઈ આ વરસાદી દિવસોમાં સાચવીને ડ્રાઈવ કરે, બરાબર?
2: હા
0: જી. તો રૂબીનાજી, આપના અને આપના પરિવાર માટે આવી રહ્યું છે આ ગીત. નમસ્કાર.
2: થેન્ક યુ.

93.9 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. દોસ્તો, આજે 19 ઓગસ્ટ એટલે કે વિશ્વ માનવતા દિવસ. વિશ્વ માનવતા દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. દોસ્તો, આજે આપણે માનવતાના પવિત્ર વિષય વિશે વાત કરીશું અને સાથે સાથે સાંભળીશું સરસ મજાના ફિલ્મી ગીતો. દોસ્તો, માનવતા એ એવો ધર્મ છે જેને આપણે આપણા ધર્મની સાથે સાથે ફોલો કરી શકીએ છીએ. દુનિયાના દરેક ધર્મનો સાર એટલે જ માનવ ધર્મ.

દોસ્તો, આજે એક એવો દિવસ છે જે આપણને યાદ અપાવે છે કે દુનિયા ગમે તેટલી આધુનિક થઈ જાય, પણ જો આપના દિલમાં બીજા માટે દયા, પ્રેમ અને કરુણા નથી તો બધું જ નકામું છે. આ દિવસ એવા અજાણા હીરોઝને સલામ કરવાનો છે જેઓ પોતાની પરવા કર્યા વગર મુશ્કેલીના સમયે બીજાના આંસુ લૂછવા દોડી જાય છે. આજે આપણે વાત કરીશું પ્રેમની, નિસ્વાર્થ સેવાની અને એવા લોકોની જેમણે માનવતાને જીવતી રાખી છે.

દોસ્તો, આપ જાણો છો કે આ વિશ્વ માનવતા દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ? વર્ષ 2003માં 19 ઓગસ્ટના દિવસે ઇરાકના બગદાદમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પર એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં યુએનના ખાસ પ્રતિનિધિ સર્જિયો વિયેરા ડીમેલો સહિત 22 સાહસિક સામાજિક કાર્યકરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ લોકો કોઈ ત્યાં યુદ્ધ લડવા નહોતા ગયા, તેઓ ત્યાં પીડિત લોકોની મદદ કરવા ગયા હતા. બસ આ શહીદોની યાદમાં અને દુનિયાભરમાં માનવતા માટે કામ કરતા લોકોના સન્માનમાં યુનાઇટેડ નેશન્સે 19 ઓગસ્ટને વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે તરીકે જાહેર કર્યો.

સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પર એક મોટો બોમ્બ બ્લાસ્ટ થયો હતો, જેમાં યુએનના ખાસ પ્રતિનિધિ સર્જિયો વિયેરા ડીમેલો સહિત 22 સાહસિક સામાજિક કાર્યકરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ લોકો કોઈ ત્યાં યુદ્ધ લડવા નહોતા ગયા, તેઓ ત્યાં પીડિત લોકોની મદદ કરવા ગયા હતા. બસ આ શહીદોની યાદમાં અને દુનિયાભરમાં માનવતા માટે કામ કરતા લોકોના સન્માનમાં યુનાઇટેડ નેશન્સે 19 ઓગસ્ટને વર્લ્ડ હ્યુમેનિટેરિયન ડે તરીકે જાહેર કર્યો છે.

વડનેરકર જ્વેલર્સ વડોદરામાં સૌભાગ્યના દાગીના તો ફક્ત વડનેરકર જ્વેલર્સના જ. વડનેરકર જ્વેલર્સ, બ્રહ્મપુરી, દાંડિયા બજાર, વડોદરા.

સારા ગણદેવીકર જ્વેલર્સ, શુકનનું સોનું તો સારા ગણદેવીકરનું જ, સારાનું સોનું, સુખ શાંતિ અને સમૃદ્ધિનું સોનું. સારા ગણદેવીકર જ્વેલર્સ, દાંડિયા બજાર અને વાઘોડિયા રોડ, વડોદરા. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ વિશ્વ માનવતા દિવસ વિશે. મિત્રો, માનવતા કોઈ સરહદ નથી જોતી, કોઈ ધર્મ નથી જોતી, તે બસ પીડા જુએ છે અને પીડાને દૂર કરવાનું

દોસ્તો, ખરેખર આપત્તિના સમયે જ માણસની ખરી કસોટી થાય છે. જ્યારે કોરોના કાળ હતો ત્યારે લોકડાઉનના સમયે જ્યારે લોકો બહાર નીકળી શકતા નહોતા ત્યારે કેટલાક યુવાનોએ ગરીબોને ટિફિન પહોંચાડ્યા હતા, દવાઓ પહોંચાડી હતી. એ સાચી માનવતા છે અને માનવતા જ સૌથી મોટો ધર્મ છે.

દોસ્તો, ઘણીવાર આપણને થાય કે આપણે તો સામાન્ય માણસ છીએ, આપણે વળી મોટી મદદ શું કરી શકીએ. પણ માનવતા માટે અબજોપતિ હોવું જરૂરી નથી, બસ મોટું દિલ હોવું જરૂરી છે. કેટલાક નાના લોકો પણ ખૂબ મોટી મદદ કરતા હોય છે, એ વાત હું આપને જરૂર કરીશ, પણ આ ગીત સાંભળ્યા બાદ.

દોસ્તો, કેટલાક સેવાભાવી રિક્ષા ચાલકો એવા પણ જોયા છે જે પોતે રિક્ષા ચલાવે છે, પણ એમને પોતાની રિક્ષા પાછળ મોટા અક્ષરે લખાવ્યું છે કે ગર્ભવતી મહિલાઓ અને દર્દીઓ માટે મફત સેવા. અડધી રાત્રે પણ જો કોઈ ગરીબ દર્દીનો ફોન આવે તો તેઓ ભાડું લીધા વગર તેને હોસ્પિટલ પહોંચાડે છે. તેઓ કહે છે, સાહેબ, કોઈનો જીવ બચી જાય એ જ મારું સૌથી મોટું ભાડું છે. વિચારો દોસ્તો, જે માણસ પોતે માંડ રોજગારી મેળવે છે એનું દિલ કેટલું અમીર છે.

દોસ્તો, એવા તો કેટલાય અજાણ્યા હીરો આપણી આસપાસ છે. કોઈ ભૂખ્યાને રોટલો આપે છે, કોઈ પક્ષીઓ માટે ચણ નાખે છે, તો કોઈ અનાથ બાળકોને ભણાવે છે. આ બધા જ લોકોને આજે આપણે સલામ કરીએ. મિત્રો, આજે વિશ્વ માનવતા દિવસે આપણે કોઈ મોટું દાન ન કરી શકીએ, પણ શું આપણે રોજિંદા જીવનમાં નાની નાની બાબતોથી માનવતા ન દાખવી શકીએ? રસ્તા પર કોઈ વૃદ્ધ વ્યક્તિને રસ્તો ક્રોસ કરાવી દેવો એ પણ માનવતા છે. ભર ઉનાળામાં સોસાયટીના ચોકીદાર કે સફાઈ કર્મચારીને પ્રેમથી એક ગ્લાસ ઠંડુ પાણી પૂછવું એ પણ માનવતા છે. કોઈ નિરાશ દોસ્તની પડખે બેસીને એટલું કહેવું, હું બેઠો છું ને, એ પણ એક સાચી માનવતા છે.

દોસ્તો, જગતમાં બધું જ કદાચ વેચાઈ જશે, સરહદો, જમીન, પૈસા, પણ પ્રેમ અને માનવતા એવી વસ્તુ છે જેને કોઈ વેચી શકતું નથી, કોઈ પડાવી શકતું નથી. આવો આપણે કોઈના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એનાથી મોટો કોઈ ધર્મ નથી.

દોસ્તો, આપણી પાસે સંખ્યાબંધ એવા દ્રષ્ટાંતો છે કે જે લોકોએ પોતાનું સમગ્ર જીવન માનવ સેવા માટે જ વ્યતીત કર્યું છે. આપણા પોતાના માટે તો સૌ કોઈ જીવે છે, પણ કોઈકના ચહેરા પર ખુશી લાવવા માટે જે લોકો પોતાનું જીવન સમર્પિત કરે છે, આવા તમામ લોકોને આજે વિશ્વ માનવતા દિવસે આપણે વંદન કરીએ.

દોસ્તો, પૃથ્વી પર માણસો તો કરોડો છે, પણ માણસાઈ બહુ ઓછા લોકોમાં બચેલી છે. આપણે એ ઓછા લોકોમાં સામેલ થવાનું છે. દોસ્તો, આપણે કોઈ પણ ધર્મને અનુસરીએ એ સાચી વાત છે, પણ સાથે સાથે માનવતાનો ધર્મ પણ અપનાવીએ તો કદાચ આપના ઈષ્ટ આપનાથી વધારે પ્રસન્ન રહેશે.

ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, શુભ અવસરોમાં સોનાની ખરીદી માટે વિશ્વાસપાત્ર નામ ગિરીશભાઈ ગણદેવીકર જ્વેલર્સ, જેતલપુર બ્રિજ પાસે, અલકાપુરી, વડોદરા.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી. કેન્દ્રીય નાણામંત્રી, વિદેશમંત્રી અને ઉદ્યોગમંત્રી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુર જવા રવાના. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના લાભ ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો. ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની તપાસ સંદર્ભે ઉત્તરપ્રદેશના રામપુર અને સહારનપુર તથા દિલ્હીમાં 10 જગ્યાએ દરોડા પાડ્યા. કોલકાતામાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 9 મોત, 6 ઘાયલ અને ગોલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના 5મા દિવસે ભારત વિજયથી 4 વિકેટ દૂર. લંચ બ્રેક સુધી શ્રીલંકાના 6 વિકેટે 175 રન થયા. સમાચાર વિગતવાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી છે અને દેશ 6-8% વિકાસદરમાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે આ વિકાસગાથા સામાજિક, ડિજિટલ અને ભૌતિક માળખાગત સુવિધાઓમાં રોકાણ, સમાવેશી વિકાસ અને ઉત્પાદન પર કેન્દ્રિત ધ્યાન જેવા 4 મુખ્ય આધાર પર ચલાવવામાં આવી રહી છે. આજે નવી દિલ્હીમાં ઉત્તરપ્રદેશ

0: જાપાન રોકાણ સમિટ 2026ને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે રોકાણ એ દેશની વૃદ્ધિયાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
1: इन्वेस्टमेंट स्टोरी हमारी विकास यात्रा में निवेश की अहम भूमिका रही है. आज हम हर साल करीब 130 अरब डॉलर का सार्वजनिक निवेश कर रहे हैं. इससे अर्थव्यवस्था में एक डॉलर के निवेश पर करीब 3.6 डॉलर की आर्थिक गतिविधि होती है. इसके साथ ही इससे रोजगार के नए अवसर सृजित हुए हैं और ये सुनिश्चित करने में भी सहायता मिली है कि विकास का लाभ समाज के हर वर्ग तक पहुँचे.
2: बेनिफिट्स ऑफ ग्रोथ रीच एवरी सेगमेंट ऑफ द सोसाइटी.
0: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ચોથી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુરની સત્તાવાર મુલાકાત માટે રવાના થયા છે. તેમની સાથે ગયેલા પ્રતિનિધિમંડળમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ અને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી રાજ્યમંત્રી જીતીન પ્રસાદનો સમાવેશ થાય છે. ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠક બંને દેશ વચ્ચે આર્થિક સહયોગ માટે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય મંચ છે. તે અદ્યતન ઉત્પાદન, કનેક્ટિવિટી, ડિજિટલ ક્ષેત્ર, આરોગ્ય અને દવા, કૌશલ્ય વિકાસ અને ટકાઉ વિકાસ સહિત 6 મુખ્ય ક્ષેત્રમાં સહયોગની સમીક્ષા કરે છે અને નવી તક શોધે છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ બેઠક સહયોગ ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા કરાશે અને ભારત સિંગાપુર આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે નવી તકની ચર્ચા કરાશે. મંત્રીસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે સિંગાપુર ગયેલા વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ સાથે વિવિધ ક્ષેત્રના આશરે 70 વરિષ્ઠ ઉદ્યોગપતિઓનું ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ છે. શ્રી ગોયલ આવતીકાલે ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. તેઓ સિંગાપુરના વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે પણ વાતચીત કરશે. ઇસ્તાના ખાતે સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે પણ મુલાકાત કરશે. વધુમાં તેઓ ગ્લોબલ ફાઇનાન્સ એન્ડ ટેકનોલોજી નેટવર્ક YPO ગ્લોબલ અને મિલ્કન ઇન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે સરકાર અને ઉદ્યોગ વચ્ચે સહયોગ પરના કાર્યક્રમમાં ભાગ લેશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના આર્થિક અને વાણિજ્યિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજથી ઉત્તરાખંડની બે દિવસની મુલાકાતે છે. તેઓ આજે દહેરાદૂન સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ખાતે ભારતીય વન સેવાના 2025-27 બેચના તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરશે અને તેમને સંબોધિત કરશે. આવતીકાલે મસૂરીમાં લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય વહીવટી એકેડેમી ખાતે 2024 બેચના IAS અધિકારીઓ માટેના વ્યાવસાયિક અભ્યાસક્રમના બીજા તબક્કાના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના ફાયદા ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. યુપી જાપાન રોકાણ મીટ 2026 તેમણે ઉત્તર પ્રદેશને જાપાની કંપની દ્વારા રોકાણ માટે એક મજબૂત સ્થળ તરીકે વર્ણવ્યું.
3: जापान के साथ भारत की पार्टनरशिप केवल इन्वेस्टमेंट पार्टनरशिप नहीं है, ये डेवलपमेंट की पार्टनरशिप है, ये डिप्लोमेसी की पार्टनरशिप है और ये डिग्निटी की पार्टनरशिप है. उत्तर प्रदेश आपको केवल इन्वेस्टर नहीं मानेगा, आपको डेवलपमेंट पार्टनर मानेगा. क्योंकि हम मानते हैं इन्वेस्टमेंट का सर्वोत्तम रूप है जो कैपिटल के साथ साथ कैपेबिलिटी भी लाती है, टेक्नोलॉजी के साथ टैलेंट लाता है और प्रॉफिट के साथ प्रॉस्पर्टी भी लाता है और रेवेन्यू से ज्यादा रिलेशन मजबूत करता है.
0: કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે જાપાનની તકનીકી કુશળતાને ઉત્તર પ્રદેશની પ્રતિભા અને બજાર સંભાવના સાથે જોડીને રોજગાર, નવીનતા અને ટકાઉ વિકાસ માટે અમર્યાદિત નવી તક ઉભી કરી શકાય છે. કેન્દ્રીય મંત્રીએ ગ્રામીણ યુવાનોને કૃષિ ટેકનોલોજી સાથે જોડવા પર પણ ભાર મૂક્યો. ઉલ્લેખનીય છે કે યુપી જાપાન રોકાણ મીટ 2026-18-23 ઓગસ્ટ દરમિયાન ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં યોજાઈ રહી છે. 200થી વધુ જાપાની ઉદ્યોગપતિઓ, સીઈઓ, વ્યવસાય પ્રતિનિધિઓ અને નીતિ નિર્માતાઓ તેમાં ભાગ લઈ રહ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને રામપુર સ્થિત મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી મની લોન્ડરિંગ તપાસ સંદર્ભે ઉત્તરપ્રદેશના રામપુર અને સહારનપુર અને દિલ્હીમાં 10 જગ્યાએ દરોડા પાડ્યા છે. ઈડીએ જણાવ્યું કે આ દરોડા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002 હેઠળ કરવામાં આવ્યા હતા અને આ તપાસ ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ ભંડોળની કથિત ઉચાપત અને યુનિવર્સિટી તથા ટ્રસ્ટ માટે મિલકતોના નિર્માણ સહિત અન્ય હેતુ માટે તેના ઉપયોગ સંબંધિત છે. એજન્સી એજન્સીએ જણાવ્યું કે તપાસમાં ચોક્કસ કોન્ટ્રાક્ટર્સ અને ટ્રસ્ટ વચ્ચે નાણાકીય વ્યવહાર મળી આવ્યા.

0: છે અને કેટલાક કોન્ટ્રાક્ટરે દાન અને બાંધકામ કાર્ય મારફતે ટ્રસ્ટ અથવા યુનિવર્સિટીને મોટી માત્રામાં નાણાં ટ્રાન્સફર કર્યા હોવાનું પકડાયું છે. પશ્ચિમ બંગાળમાં કોલકાતા ન્યૂ માર્કેટ વિસ્તારમાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 9 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે હોટલમાં ફાયર સેફટી અને ફાયર ફાઇટિંગ સિસ્ટમનો અભાવ હતો. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગ દુર્ઘટનામાં થયેલ જાનહાની અંગે શોક વ્યક્ત કર્યો છે. એક શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ઘાયલના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તને મદદ કરી રહ્યું છે. પંજાબ પોલીસે કેન્દ્રીય એજન્સી સાથે સંકલન કરી મલેશિયાથી એક કુખ્યાત ગેંગના 3 આરોપીને ભારત લાવવામાં સફળતા મેળવી છે. પંજાબના પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે આ આરોપીના પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે સંબંધ હતો. હત્યા, ખંડણી, વિસ્ફોટકો રાખવા અને લુધિયાણામાં હેન્ડ ગ્રેનેડ વિસ્ફોટ કરવાના તાજેતરના કાવતરા સંબંધિત અનેક કેસમાં પોલીસ તેમની શોધ કરી રહી હતી. નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આજે આગમન થતાં જ આરોપી જસપ્રીતસિંહ, અજયસિંહ અને પવનદીપસિંહની ધરપકડ કરવામાં આવી. ઉત્તર ઓડિશામાં પૂરની સ્થિતિ ગંભીર યથાવત છે. 6 જિલ્લામાં નદીના પૂરથી ઘણા વિસ્તાર ડૂબી ગયા છે, જેના કારણે લગભગ 10 લાખ લોકો પ્રભાવિત થયા છે. અખુઆબરામાં બૈતરણી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. બ્રાહ્મણી, સાલંદી અને સુવર્ણરેખા નદીઓમાં પણ પાણીનું સ્તર ઊંચું છે. મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પૂરગ્રસ્ત લોકો અને ખેડૂતો માટે 1,000 કરોડ રૂપિયાની રાહત રકમની જાહેરાત કરી છે. ગોલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટના મેચના 5મા દિવસે શ્રીલંકાએ બીજી ઇનિંગમાં 9 વિકેટે 199 રન બનાવ્યા છે. માનવ સુથારે 2 વિકેટે, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 1-1 વિકેટ લીધી છે. અગાઉ ભારતે પોતાની બીજી ઇનિંગમાં 193 રન બનાવીને શ્રીલંકા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ઋષભ પંતે 69 બોલમાં 66 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે ટેસ્ટ ક્રિકેટમાં 106 ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. દેવદત્ત પડીકલે 44 રન બનાવ્યા, જ્યારે KL રાહુલે 35 રન બનાવ્યા. જમ્મુ અને કાશ્મીરમાં પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શ્રીમાતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે સાવચેતીના પગલા તરીકે શ્રીમાતા વૈષ્ણોદેવી યાત્રા માટે નવી નોંધણી અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. જે યાત્રાળુઓએ પહેલાથી જ નોંધણી પૂર્ણ કરી લીધી છે અને માન્ય RFID કાર્ડ ધરાવે છે, તેમને હવામાન પરિસ્થિતિ અને અધિકારી દ્વારા જારી કરાયેલા નિર્દેશને આધીન યાત્રાળુઓને યાત્રા પર આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે. યાત્રાળુઓને સતર્ક રહેવા શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ અને સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવાની અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિ દરમિયાન બિનજરૂરી જોખમ લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતના આર્થિક વિકાસને હવે વૈશ્વિક સ્તરે માન્યતા મળી. કેન્દ્રીય નાણામંત્રી, વિદેશમંત્રી અને ઉદ્યોગમંત્રી ભારત સિંગાપુર મંત્રીસ્તરીય ગોળમેજી બેઠકમાં ભાગ લેવા સિંગાપુર જવા રવાના. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કૃષિ ક્ષેત્રમાં જાપાની ટેકનોલોજી અને કુશળતાના લાભ ભારતીય ખેડૂતો સુધી પહોંચાડવા પર ભાર મૂક્યો. ઈડીએ એક મની લોન્ડરિંગ કેસની તપાસ સંદર્ભે ઉત્તરપ્રદેશના રામપુર અને સહારનપુર તથા દિલ્હીમાં 10 જગ્યા પર દરોડા પાડ્યા. કોલકાતામાં આજે વહેલી સવારે એક હોટલમાં લાગેલી આગમાં 9 મોત, 6 ઘાયલ. અને ગોલમાં રમાઈ રહેલી ક્રિકેટ ટેસ્ટ મેચના 5મા દિવસે ભારત વિજયથી 4 વિકેટ દૂર. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે શ્રીલંકાના 9 વિકેટે 199 રન થયા. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: से पढ़िए, जैसे कि गाने ध्यान से सुनते हैं और याद आ जाती है, फिल्म के सीन याद आ जाते हैं, वैसे आपको पाठ्यक्रम की बातें भी याद रहेंगी. एक श्रोता ने लिखा है कि सचमुच ही सावन की बौछार जैसे महसूस कर रहे नजर आ रहे हैं, जो दिल को सुकून पहुंचा रहे हैं. पानी की बूंदें छमछम करती हैं जो इस कार्यक्रम को रंगारंग बना रही हैं. ये बरसात का मौसम बहुत कुछ बयां करती है. और एक श्रोता ने लिखा है कि जो मेलोडियस सॉन्ग आज हम सुन रहे हैं, वही गीत हम उन दिनों अपने रूफ, अपने छत पर, घर की छत पर सुना करते थे रेडियो ट्रांजिस्टर के साथ. क्या बात है भाई, बहुत अच्छा लग रहा जानकर. और एक श्रोता ने लिखा है कि चांद तारे तो रोज ही देखते हैं रात को, आकाश में चांद तारे न दिखे तो लगता है कि आज बारिश फिर आएगी. और एक श्रोता ने लिखा है कि आजकल चांद तो कभी कभी दिख जाता है, पर तारे एकदम से नहीं दिखते, बादल बहुत रहते हैं. बचपन वाली बात भी बताइए कि जब तारों को लेकर पहेलियां बूझी जाती थी, कि ये कौन सा वाला तारा है, और अगर कोई गलत बताए तो शर्त लगती थी, फिर कुछ पैसों की शर्त लगती थी, या फिर कुछ काम करने की शर्त लगती थी कि अगर गलत जवाब दिया तो वो कल फिर कोई काम सौंप दिया जाता था कि ये

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. ગાંધીનગરમાં આજથી બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો પ્રારંભ થયો છે. ઉદઘાટન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંમેલનને વિચારોનું આદાન પ્રદાન કરવા, સહયોગને પ્રોત્સાહન આપવા અને ઉકેલોને આકાર આપવા માટે બ્રિક્સ દેશના યુવા અવાજોને એકસાથે લાવતું એક જીવંત મંચ ગણાવ્યું. બ્રિક્સ દેશના યુવા પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાઈ રહેલા આ સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગ સાહસિકતા, યુવા નેતૃત્વ, સમાવેશી વિકાસ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આ બે દિવસીય સંમેલનમાં યુવાનો વચ્ચે સહયોગ અને વિચારોના આદાન પ્રદાનને મહત્વ અપાયું છે. બ્રિક્સ યુવા પરિષદની બેઠકમાં સહયોગના 10 ક્ષેત્રને 4 થીમેટિક સ્તંભ હેઠળ આવરી લઈને ચર્ચા કરાશે. સાથે જ યુવા પ્રતિનિધિઓ માટે 4 ગોળમેજી ચર્ચા પણ થશે. આવતીકાલે યુવા પરિષદના અધિકારીઓ અને યુવા પ્રતિનિધિઓ કેવડિયા જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત પ્રતિનિધિમંડળ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોનો પ્રવાસ પૂર્ણ કરી વોશિંગ્ટન ડીસી જવા રવાના થયા છે. પ્રતિનિધિમંડળે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલની કચેરીની મુલાકાત લીધી હતી. કોન્સ્યુલ જનરલ ડોક્ટર કે શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રી સહિતના પ્રતિનિધિમંડળના સભ્યોને આવકાર્યા હતા. ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંદર્ભે ગુજરાતનું પ્રતિનિધિમંડળ અમેરિકા અને કેનેડાના પ્રવાસે છે. એસટી બસના મુસાફર પાસમાં 50% ભાડા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. રોજિંદી મુસાફરી કરતા લોકો માટે રાજ્ય એસટી બસ નિગમે આ નિર્ણય લેતા માસિક પાસમાં 18 દિવસના બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે, જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસના બદલે

0: માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને સીધો આર્થિક ફાયદો થશે. ભાવનગરની પાલિતાણા હોસ્પિટલમાં પાણીની ટાંકીનું ખોટું બિલ રજૂ કરવા મામલે 2 ઇજનેરને ફરજ મુકુફ કરાયા છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ મામલે કડક કાર્યવાહી કરતા બિલ રજૂ કરનાર જવાબદાર અધિકારી સામે પોલીસ ફરિયાદ અને બાંધકામ કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે સૂચના આપી છે.
1: આ કૌભાંડની અંદર 2 એન્જિનિયરો મેહુલ દવે, જે કાર્યપાલક એન્જિનિયર છે, અને એનવી કાલિયા, નાયબ કાર્યપાલક એન્જિનિયર, આ બંનેની સંડોવણી આ કૌભાંડમાં હતી અને એમને બિલ ઉપર સાઇન કરીને જ અમારા વિભાગમાં અહીંયા મોકલ્યા. જે આખું સ્કેમ અમારા પીઆઈયુ વિભાગ દ્વારા, મારી વિઝિટ દ્વારા બહાર આવતા અમે તુરંત જ ફરજ મોકૂફ કરી દીધા છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
0: ઉલ્લેખનીય છે કે પાલિતાણા હોસ્પિટલમાં ભૂગર્ભ પાણીની ટાંકી ન હોવા છતાં તેનું અંદાજિત 50 લાખ રૂપિયાનું બિલ રજૂ કરવાની ઘટના સામે આવતા આ કાર્યવાહી કરવામાં આવી. ભરૂચના પાલેજમાં ફૂડ પોઈઝનિંગની અસર થયા બાદ 12 વર્ષના બાળકનું મોત થતાં જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હરકતમાં આવ્યું છે. આજે પાલેજ અને ભરૂચની 10 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, રસોડાની સ્વચ્છતા અને સ્ટોરેજનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાસી શાકભાજી, બાફેલા કઠોળ, રોટલી સહિત આશરે 50 કિલો અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. બેદરકારી દાખવનાર સંચાલકોને નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. તાપી જિલ્લાની એક શાળાએ ટ્રાફિક પોલીસના સહયોગથી મોટરસાયકલ પર શાળાએ આવતા બાળકોને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી આરટીઓ લઈ જઈને લાયસન્સ કઢાવવાની તજવીજ હાથ ધરી છે. બાળકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ વધે તે માટે જિલ્લાની તમામ શાળાઓમાં આ પહેલ અમલી કરાશે તેમ ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર સલીમ શેખે જણાવ્યું હતું.
2: જિલ્લા ટ્રાફિક પોલીસ તાપી તથા આરટીઓ એ બંનેના સહયોગથી અમે શાળા સંચાલકો સાથે મીટિંગ કરી અને તેઓને આ બાબતની સમજ કરી, જેથી તેઓ લોકોએ ટોટલ 250 બાળકોને તૈયાર કર્યા અને આરટીઓમાં જઈ તેઓના ફોર્મ ભરાવ્યા અને હાલ તેઓની એક્ઝામ આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ લાયસન્સ હોવાથી ભવિષ્યમાં અકસ્માતોમાં બી ઘટાડો થશે તથા વાલીઓમાં બી આ જાગૃતિ આવશે કે બાકીના જે લોકોના બાળકો 16 થી 18 વર્ષના છે તેઓ પોતાના બાળકોને લાયસન્સ વગર ગાડી ચલાવવા નહીં આપે.
0: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ ઢાળથી ફાગવેલ નાકા સુધીના મુખ્ય માર્ગ પર સ્થાનિક વેપારી દ્વારા ખડકી દેવાયેલ દબાણને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી ત્યારે આ માર્ગને ખુલ્લો કરાવવા માટે વહીવટીતંત્ર અને પોલીસની ટીમે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત માર્ગ પર રહેલા અંદાજીત 1000થી વધુ કાચા પાકા દબાણ દૂર કરવામાં આવશે. વડનગર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં 7મી રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધાનો પ્રારંભ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયો હતો, જેમાં દેશના 10 રાજ્યમાંથી 308 કુમાર અને 198 કન્યાઓ મળી 506 મુક્કેબાજ ખેલાડી ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અમદાવાદના 44 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. આગામી 21 સુધી ચાલનારી આ સ્પર્ધામાં વિજેતાઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ પ્રમાણપત્ર અને વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગર ખાતે બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો આજથી પ્રારંભ. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગૂગલ અને પરપ્લેક્સિટીએ એઆઈ અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી. સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે. એસટી બસના મુસાફર પાસમાં 50% ભાડા રાહતની જાહેરાત. ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્ય પીવાથી 4 લોકોના મોત. અને મહેસાણાના વડનગર ખાતે 7મી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો આજથી પ્રારંભ. સમાચાર વિગતવાર. ગાંધીનગર ખાતે બ્રિક્સ યુવા સંમેલન અને યુવા પરિષદનો આજથી પ્રારંભ થયો છે. ઉદઘાટન સત્રને સંબોધતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણનો મજબૂત પાયો ગણાવ્યો. ગુજરાતની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, રાજ્ય સરકારે ગુજરાત એસટીઆઈ પોલિસી 2026-31 અંતર્ગત યુવા સાહસિકો માટે 1,000 કરોડનું નવીનીકરણ ભંડોળ ફાળવ્યું છે. આ પ્રસંગે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં શિક્ષણ, ઉદ્યોગ સાહસિકતા, યુવા, નેતૃત્વ, સમાવેશી વિકાસ અને પર્યાવરણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આવતીકાલે 11 દેશના યુવા પ્રતિનિધિઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. અમેરિકા પ્રવાસના ત્રીજા દિવસે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળે માઇક્રોન અને ગૂગલની મુલાકાત લીધી. આ મુલાકાત દરમિયાન ગૂગલના ઉપાધ્યક્ષ શ્રીયુત ચંદુ થોટાએ યુવા કૌશલ્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ તાલીમ તેમજ કૃષિમાં પાક પદ્ધતિ, આબોહવા અને જમીન માટે એઆઈના ઉપયોગના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી. મુખ્યમંત્રીએ પરપ્લેક્સિટી એઆઈના સીઈઓ અરવિંદ શ્રીનિવાસ સાથે બેઠક યોજી. આ બેઠક દરમિયાન અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટઅપ અને પરપ્લેક્સિટી વચ્ચે હાઇબ્રિડ સેટઅપની દિશામાં પણ રસ દાખવ્યો. આ ઉપરાંત ધી ઇન્ડસ એન્ટરપ્રેન્યોર્સ ટીઆઈઈના સભ્યો સાથે પણ મુખ્યમંત્રીની બેઠક યોજાઈ. રાજ્ય સરકારે સાણંદ ખાતેની માઇક્રોન સેમિકન્ડક્ટર સુવિધામાં 12 કલાકની પાળીને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ તરીકે વર્ણવેલી મંજૂરી વ્યાવસાયિક સલામતી, આરોગ્ય અને કાર્યકારી પરિસ્થિતિઓ અધિનિયમ 2020 હેઠળ આપવામાં આવી છે. તે અંતર્ગત 48 કલાકની સાપ્તાહિક કાર્ય મર્યાદા જાળવી રાખીને કામ કરવાની મંજૂરી અપાઈ છે. આ મંજૂરી હેઠળ પુખ્ત કામદારો સ્વેચ્છાએ લેખિત સંમતિ આપે તો જ તેઓ દિવસમાં 12 કલાક સુધી કામ કરી શકશે. તેમના કુલ કામના કલાકો અઠવાડિયામાં 48 કલાકથી વધુ ન હોવા જોઈએ. બાકીના દિવસોનો પગારપાત્ર રજા તરીકે ગણવામાં આવશે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું કે સરકારે રાજ્યમાં વ્યાપક જાહેરહિત, આર્થિક વિકાસ અને રોજગાર સર્જનને ધ્યાનમાં રાખીને આ મંજૂરી આપી છે. સુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતમાં આવતીકાલથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે. ચાલુ વર્ષે વરસાદ ખેંચવાના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન ન થાય અને સમયસર સિંચાઈનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હાલ અમેરિકાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તથા કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટેલિફોનિક સંપર્ક સાધીને ઉત્તર ગુજરાતના ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. ત્યારે શ્રી પટેલે સિંચાઈ વિભાગના ઉચ્ચ અધિકારીઓને

તાત્કાલિક ધોરણે જરૂરી નિર્દેશો આપ્યા હતા. આગામી કોમનવેલ્થ ગેમ્સ 2030 અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રસાર ભારતીના મુખ્ય કારોબારી અધિકારી ગૌરવ દ્વિવેદી વચ્ચે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજાઈ. તેમાં મીડિયા અને પ્રસારણ વ્યૂહરચનાઓની ચર્ચા કરવામાં આવી. ભારતની રમતગમત શ્રેષ્ઠતા દર્શાવવા અને પ્રભાવશાળી પ્રસારણ દ્વારા રમતોની વૈશ્વિક પહોંચને મજબૂત કરવા માટે નવી તકો અંગે પણ વિચાર વિમર્શ થયો. એસટી બસના મુસાફર પાસમાં 50% ભાડા રાહત આપવાનો નિર્ણય લેવાયો છે. રોજિંદી મુસાફરી કરતા લોકો માટે રાજ્ય એસટી બસ નિગમે આ નિર્ણય લેતા માસિક પાસમાં 18 દિવસને બદલે માત્ર 15 દિવસના ભાડામાં 30 દિવસ મુસાફરી કરી શકાશે, જ્યારે ત્રિમાસિક પાસમાં 54 દિવસને બદલે માત્ર 45 દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી

0: દિવસનું ભાડું ચૂકવી 90 દિવસ મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના 2.5 લાખથી વધુ નોકરિયાતો અને ધંધાર્થી વર્ગને સીધો આર્થિક ફાયદો મળશે. ગીર પૂર્વ વિસ્તારમાં વન્યજીવોની પજવણી સહિતના વન સંબંધિત વિવિધ ગુના સામે વન વિભાગે કડક કાર્યવાહી કરી છે, જેમાં છેલ્લા 4 માસમાં 75 જેટલા ગુના નોંધી કુલ 13 લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો છે. ગીર પૂર્વના DCF વિકાસ યાદવે ચેતવણી આપી કે સિંહ કે અન્ય કોઈપણ વન્ય પ્રાણીઓની પજવણી, ગેરકાયદેસર શિકાર, પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસણખોરી કે વન સંપત્તિની ગેરકાયદે હેરફેર જેવી પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
1: શિકારને લગત 8 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જ્યારે અન્ય 4 કેસોમાં નિયમ અનુસાર દંડની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 2,20,000નો દંડ વસૂલ કરવામાં આવે છે. વન વિભાગની જરૂરી પરવાનગી તથા માન્ય ટ્રાન્ઝિટ પાસ વગેરે લાકડાની ગેરકાયદેસર હેરફેર કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવે છે. આવા 16 ગુનાઓમાં નોંધી સંબંધિત કિસ્મો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરીને અંદાજે 3,30,000નો દંડ કરવામાં આવ્યો છે.
0: ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્ય પીવાથી 4 લોકોના મોત થયા છે. માદક દ્રવ્ય પીધા બાદ 22થી વધુ લોકોની તબિયત લથડતા તેઓને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. મૃતક યુવાનોમાં કાર્તિક મકવાણા, ઉપેન્દ્રસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ જાડેજાના મોત માદક પીણાના સેવનથી થયા છે. હાલ 18 લોકોની સારવાર ચાલી રહી હોવાનું જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષ બંસલે જણાવ્યું છે.
2: જે ડુપ્લિકેટ દારૂના વેચાણના લીધે આ ઇન્સિડન્ટ થયો છે અને ટોટલ 22 લોકો અસરગ્રસ્ત થયા છે. અને જેમ હું તમને કીધું કે 18 લોકો સારવાર હેઠળ છે. આ 18 લોકોમાંથી ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે 2 લોકો ક્રિટિકલ છે, 4 ICUમાં છે, 2 વેન્ટિલેટર ઉપર છે અને 10 દર્દી એવા છે જે કી સ્ટેબલ છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી અને જમ્મુતાવી વચ્ચે ચાલનારી ટ્રેનને માતા વૈષ્ણોદેવી કટરા સુધી વિસ્તારિત કરવામાં આવી છે, જેથી માતા વૈષ્ણોદેવીના દર્શન માટે જનારા યાત્રીઓને સીધી કટરા સુધી રેલવે સેવા ઉપલબ્ધ થશે. યાત્રિકોની સુવિધા માટે સાંબા, બાળી બ્રાહ્મણ અને શહીદ કપ્તાન તુષાર મહાજન સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ પણ આપવામાં આવ્યા છે. સાબરમતી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસના સમયમાં 25 ઓક્ટોબર 2026થી ફેરફાર કરવામાં આવ્યા છે. મહેસાણા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 30 જેટલી હોટલ, રેસ્ટોરન્ટ અને નાસ્તા હાઉસમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી, જે પૈકી 16 જેટલા એકમોને કાયદેસરની નોટિસ પાઠવવામાં આવી છે. સઘન તપાસ દરમિયાન અખાદ્ય, બિનઆરોગ્યપ્રદ અને વાસી ખોરાકનો જથ્થો મળી આવ્યો છે. આ એકમોમાં બળેલું તેલ, વાસી ચટણી, સિન્થેટિક ફૂડ કલર અને વાસી શાકભાજીનો જથ્થો મળી આવ્યો છે, જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. જામનગરનો આજે 487મો સ્થાપના દિવસ છે. જામરાવળે કચ્છથી જામનગર આવી વસાવેલું આ શહેર આજે અનેકવિધ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત બન્યું છે. છોટી કાશીથી પ્રસિદ્ધ એવા જામનગરને હાલાર અને નવા નગરથી પણ ઓળખવામાં આવે છે. રાજપૂત સમાજ દ્વારા એક રેલી યોજવામાં આવી હતી. આ પ્રસંગે મેયર મોનિકા વ્યાસે વધુ માહિતી આપી છે.
3: આજરોજ જામનગર શહેરમાં જામનગરનો 487મો સ્થાપના દિવસ નિમિત્તે દરબારગઢ પાસે આવેલ દિલાવર સાયકલ સ્ટોરમાં, કે જે જામનગરનો પાયો જ્યાંથી નખાયો હતો, ત્યાં ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું. શહેરીજનો તેમજ મહાનગરપાલિકા તેમજ ભાજપ શહેર સંગઠનના સર્વે હોદ્દેદારો એમાં પણ જોડાયા હતા. અને જામનગરમાં જે આપણા જામ સાહેબ શ્રીઓ જે થઈ ગયા છે તે સર્વેની પ્રતિમાને પણ ફૂલહાર કરવામાં આવ્યું હતું.
0: સમગ્ર દેશમાં આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં વિવિધ જિલ્લામાં ઉજવણીના કાર્યક્રમો યોજાયા, જે અંતર્ગત છોટાઉદેપુર મ્યુઝિયમ ખાતે આજથી 3 દિવસે ફોટોગ્રાફી એક્ઝિબિશન 2026નો પ્રારંભ થયો છે. તો જામનગરમાં પણ 50 વર્ષથી કાર્યરત જામનગર ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવામાં આવી. રાજ્યમાં આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં સરેરાશ 510 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જેમાં સામાન્ય કરતાં 2% ઘટ જોવા મળી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ 26% ઓછો વરસાદ થયો હોવાનું શ્રી યાદવે જણાવ્યું છે.
4: આને વાલે 7 દિન કે હમ પ્રકાશથી વાત કરેંગે તો ગુજરાતી સ્ટેટ કે સારે જેસી ખબર જિસમે લાઈટ મોડેલ ડેટા પર વાન માને

0: जो साइक्लोन
1: વડનગર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં સાતમી રાષ્ટ્રીય મુક્કેબાજી સ્પર્ધાનો પ્રારંભ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયો, જેમાં દેશના 10 રાજ્યમાંથી 308 કુમાર અને 198 કન્યાઓ મળી 506 મુક્કેબાજ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં અમદાવાદના 44 ખેલાડી ભાગ લઈ રહ્યા છે. છોટાઉદેપુરના બોડેલીના હેતવી ચૌધરીએ તીરંદાજ રમતમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં 6 સુવર્ણ સહિત કુલ 19 મેડલ જીત્યા છે. વર્ષ 2024માં દક્ષિણ કોરિયામાં પસંદગી પામેલ ઇન્ટરનેશનલ એક્સપોઝર કેમ્પમાં હેતવીએ 11 દિવસ ઓલિમ્પિક કક્ષાની તાલીમ મેળવી હતી. હવે તે ગુવાહાટી અને દિમાપુર ખાતે આસામ રાઇફલમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. ક્રિકેટ ક્ષેત્રની ગુજરાત ગ્લેડિએટર્સની ટીમ અને જર્સીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સુરતની જીતો સંસ્થા દ્વારા રમાનાર આ પ્રીમિયર લીગ 2026માં ગુજરાત ગ્લેડિએટર્સ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગર ખાતે બ્રિક્સ યુવા સંમેલન યુવા પરિષદનો આજથી પ્રારંભ. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ગુગલ અને પરપ્લેક્સ સિટીએ એઆઈ અને ડેટા સેન્ટર ક્ષેત્રે ગુજરાત સાથે કામ કરવા ઉત્સુકતા દર્શાવી. સુજલામ સુફલામ યોજના હેઠળ ગુજરાતમાં આવતીકાલથી સિંચાઈ માટેનું પાણી છોડવામાં આવશે. એસટી બસના મુસાફર પાસમાં 50% ભાડા રાહતની જાહેરાત. અને ભાવનગરમાં બનાવટી માદક દ્રવ્ય પીવાથી 4 લોકોના મોત. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

0: પર આપી ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર. સવારે 8:30 લોકપ્રિય હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક, જેના પ્રાયોજક છે
1: અશોકા ધ ગ્રેટ, એક્સક્લુઝિવ એથનિક એન્ડ દુલ્હા કલેક્શન, વડોદરાનો આધુનિક શોરૂમ, નવરંગ સિનેમા રોડ, રાવપુરા, વડોદરા.
0: એમ કે ફર્નિચર, પાંચમાળનો ભવ્ય શોરૂમ, પ્રતાપનગર બ્રિજ નીચે, વડોદરા.
2: પૂજા પ્લસ,
3: પૂજા મોન્સૂન સેલમાં ફાયદાનો વરસાદ,
4: મેન્સ ગાર્મેન્ટ પર 50% સુધી ડિસ્કાઉન્ટ.
3: પૂજા પ્લસ, રાવપુરા, વડોદરા.
2: સવારે 10 વાગે ફોન ઇન તથા અન્ય લોકપ્રિય કાર્યક્રમો, જેના પ્રાયોજક છે
1: આર્કે બ્લાઇન્ડ્સ, શિવાકૃતિ બિલ્ડિંગ, દાંડિયા બજાર, વડોદરા.
5: સેહત આપકી સુરક્ષા હમારી, અબ નહીં રહેગી મચ્છરો સે પરેશાની,
1: યે હે આર્કે બ્લાઇન્ડ્સ કી જિમ્મેદારી.
6: આપને ટ્યુન કિયા હૈ ભારત કા નંબર 1 મનોરંજન ચેનલ વિવિધ ભારતી, ઓર કાર્યક્રમ ચલ રહા હૈ જયમાલા. ફૌજી સાથીઓ, લીજીએ અબ સુનિયે સુખવિંદર સિંહ ઓર સપના અવસ્થી કી આવાજો મેં દિલ સે ફિલ્મ કા ગાના, ગુલઝાર કે હૈ બોલ ઓર એ આર રહેમાન કી હૈ તર્ઝ.

આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું વડોદરા કેન્દ્ર 93.9 મેગાહર્ટ્ઝ પર. હવે સાંભળીએ ઉદિત નારાયણ ના સ્વર, જાવેદ અખ્તરના બોલ અને રાજેશ રોશનનું સંગીત. ફિલ્મ છે દસ્તક.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય મંત્રીમંડળે 4 રેલવે પ્રોજેક્ટ્સ અને 1 ધોરીમાર્ગ પ્રોજેક્ટ સહિત 5 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતનો આર્થિક વિકાસ હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભવિષ્યમાં પ્રશ્નપત્ર લીક અટકાવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને સંસ્થાકીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું કે ટેકનોલોજી, મીડિયા, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, સરકારની ટોચની પ્રાથમિકતા ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાગત સુવિધા પૂરી પાડવાની છે. અને આજે ગોલમાં 2 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. સમાચાર વિગતવાર. કેન્દ્રીય મંત્રીમંડળે આજે 4 રેલવે પ્રોજેક્ટ્સ અને 1 હાઇવે પ્રોજેક્ટ સહિત 5 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આજે 13,410 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે.
1: 5 બહુ બડે ફેસલે લીએ. પહેલે 4 પ્રોજેક્ટ્સ હૈ જો કી રેલવે કે હૈ ઓર 5વા પ્રોજેક્ટ હાઇવે કા હૈ. પહેલે 4 પ્રોજેક્ટ મે જો હાવડા સે ચેન્નઈ કી રૂટ હૈ, મેઇન લાઇન હૈ, ઇસ મેઇન લાઇન કે ક્વાડ્રુપલિંગ કે ડિસિઝન્સ હૈ. ઓર 1 હૈ કટક સે પારાદીપ રેલવે લાઇન કા ક્વાડ્રુપલિંગ કા, 3rd and 4th લાઇન. ઓર 5વા પ્રોજેક્ટ હૈ મુઝફ્ફરપુર સે સીતામઢી હોતે હુએ સોનબરસા તક યે 4 લેન હાઇવે બનાને કા. ટોટલ 13,041 કરોડ રૂપીઝ કે પ્રોજેક્ટ્સ આજ કેબિનેટ ને અપ્રૂવ કિયે.
0: માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ભારતનો આર્થિક વિકાસ હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહ્યો છે. આજે નવી દિલ્હીમાં ઉત્તરપ્રદેશ જાપાન રોકાણ સમિટમાં બોલતા શ્રી વૈષ્ણવે કહ્યું કે દેશ 6-8% વિકાસ દરે પ્રગતિ કરી રહ્યો છે. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે ભારત જાપાન ભાગીદારી સહિયારા વિકાસ, ટેકનોલોજી અને સમૃદ્ધિ પર આધારિત છે.
2: ઉત્તર પ્રદેશ આજ ભારત કી ટોપ 3 ઇકોનોમી મે શામિલ હોતે હુએ ભારત કે વિકાસ કા ગ્રોથ ઇંજન બના હૈ. બીતે 9 વર્ષો મે હમને સેફ્ટી, સ્ટેબિલિટી એન્ડ સ્પીડ કે સાથ ઉત્તર પ્રદેશ કે બજેટ કો, ઉત્તર પ્રદેશ કી પર કેપિટા ઇનકમ કો 3 ગુના કરને મે સફળતા પ્રાપ્ત કી હૈ. 96 લાખ સે અધિક MSME યુનિટ, 35,000 સે અધિક બડે ઉદ્યોગ ઓર 22,000 સે અધિક સ્ટાર્ટઅપ આજ ઉત્તર પ્રદેશ કી અર્થવ્યવસ્થા કો ગતિ દે રહે હૈ.
0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારત જાપાન સહયોગ એક મહત્વપૂર્ણ દિશામાં આગળ વધ્યું છે.
3: જાપાન કે સાથ ભારત કી પાર્ટનરશિપ કેવલ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશિપ નહીં હૈ, યે ડેવલપમેન્ટ કી પાર્ટનરશિપ હૈ, યે ડિપ્લોમેસી કી પાર્ટનરશિપ હૈ ઓર યે ડિગ્નિટી કી પાર્ટનરશિપ હૈ. ઉત્તર પ્રદેશ આપકો કેવલ ઇન્વેસ્ટર નહીં માનેગા, આપકો ડેવલપમેન્ટ પાર્ટનર માનેગા. ક્યોંકિ હમ માનતે હૈ ઇન્વેસ્ટમેન્ટ કા સર્વોત્તમ રૂપ હૈ જો કેપિટલ કે સાથ સાથ કેપેબિલિટી ભી લાતી હૈ, ટેકનોલોજી કે સાથ ટેલેન્ટ લાતા હૈ ઓર પ્રોફિટ કે સાથ પ્રોસ્પરિટી ભી લાતા હૈ ઓર રેવન્યુ સે જ્યાદા રિલેશન મજબૂત કરતા હૈ.
0: સર્વોચ્ચ અદાલતે ભવિષ્યમાં પ્રશ્નપત્ર લીક અટકાવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને સંસ્થાકીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો, જેમાં સુરક્ષિત માળખાગત સુવિધા, સમર્પિત પરીક્ષા કેન્દ્રો, સાયબર સુરક્ષા પ્રણાલીઓ, સંસ્થાકીય કુશળતા અને પરીક્ષા સંબંધિત કાર્ય માટે કાયમી પદ્ધતિનો સમાવેશ થાય છે. નીટ યુજી 2026 પેપર લીક સંબંધિત અરજીઓની સુનાવણી કરતાં અદાલતે શિક્ષણ મંત્રાલયના કેન્દ્રીય સચિવને રાધાકૃષ્ણ સમિતિની ભલામણો અને નંદન નીલકણી સમિતિ દ્વારા સૂચવેલા જરૂરી સુધારાઓને અમલમાં મૂકવા માટે લેવામાં આવી રહેલા પગલાઓની રૂપરેખા આપતું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આજે જણાવ્યું કે ટેકનોલોજી, મીડિયા, અર્થશાસ્ત્ર અને જાહેર નીતિની દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. તેમણે ભારતીય માહિતી સેવા અને ભારતીય આંકડાકીય સેવાના તાલીમાર્થી અધિકારીઓ સાથેની વાતચીત દરમિયાન આ પ્રમાણે જણાવ્યું. રાષ્ટ્રપતિ મુર્મુએ તાલીમાર્થી અધિકારીઓને તેમની કારકિર્દી દરમિયાન સતત શીખવા અને અનુકૂલન કરવાની સલાહ આપી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને જણાવ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વન અધિકારીઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તેમણે ભાર મૂક્યો કે જંગલો, વન્યજીવ, જૈવિક વિવિધતા અને કુદરતી સંસાધનોના સંરક્ષણની સાથે વિકાસને પણ આગળ ધપાવવો જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ આજે દહેરાદૂન સ્થિત ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડેમી ખાતે 2025-27 બેચના ભારતીય વન સેવાના તાલીમાર્થીઓને સંબોધન કર્યું. રશિયાના વિદેશ પ્રધાન સેર્ગે લવરોવે યુક્રેનને બ્રિટનના લશ્કરી સમર્થન સામે ચેતવણી આપતા કહ્યું કે રશિયન પ્રદેશ પરના હુમલાઓમાં બ્રિટિશ

0: મિસાઇલ દળોની સીધી સંડોવણી યુદ્ધમાં ભાગ લેવા સમાન છે. રશિયાની અંદરના લક્ષ્યો પર લાંબા અંતરના હુમલામાં પ્રથમ વખત બ્રિટિશ નિર્મિત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યાના અહેવાલ બાદ તેમની ટિપ્પણી આવી છે. લંડનમાં રશિયન દૂતાવાસે પણ યુક્રેને ડ્રોન પૂરા પાડવા બદલ બ્રિટિશ સરકારને અનિશ્ચિત પરિણામોની ચેતવણી આપી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abdને ફોલો કરશો. ગાંધીનગરમાં આજે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસે આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં બ્રિક્સ યુવા સમિટ અને બ્રિક્સ યુવા પરિષદની બેઠક શરૂ થઈ. આ સમિટમાં શિક્ષણ અને ભવિષ્યની તૈયારી, સમાવિષ્ટ વિકાસ, પર્યાવરણની જવાબદારી અને યુવા જોડાણ સહિતની મુખ્ય પ્રાથમિકતાઓની ચર્ચા કરવામાં આવી હતી. સમિટની સાથે બ્રિક્સ યુવા પરિષદે લાંબા ગાળાના સંસ્થાકીય સહયોગને મજબૂત બનાવવા માટે સંયુક્ત ઘોષણાપત્ર અને બ્રિક્સ યુવા સહકાર માળખા પર ચર્ચા કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલે નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી સિન્જીરો કોઇઝુમી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ બેઠકમાં દ્વિપક્ષીય સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત બનાવવા, વ્યૂહાત્મક વિશ્વાસ અને સહયોગ વધારવા અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા અને સુરક્ષાને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે. ભારતની તેમની પ્રથમ મુલાકાતમાં સિન્જીરો કોઇઝુમીએ આજે મુંબઈમાં પશ્ચિમી નૌકાદળ કમાન્ડની મુલાકાત લીધી, જ્યાં તેમણે નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન અને વેસ્ટર્ન નૌકાદળ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ સંજય વાસાયન સાથે ચર્ચા કરી. માર્ગ અને પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું કે સરકારની ટોચની પ્રાથમિકતા ખર્ચ અસરકારકતા જાળવી રાખીને ઉચ્ચ ગુણવત્તાવાળી માળખાગત સુવિધા પૂરી પાડવાની છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે માળખાગત વિકાસની ગુણવત્તા સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં. શ્રી ગડકરીએ નવી દિલ્હીમાં ટનલ અને બ્રિજ કોન્ફરન્સ 2026ની ચોથી આવૃત્તિને સંબોધતા આ મુજબ જણાવ્યું.
1: कि हमें इंटरनेशनल स्टैंडर्ड का परफेक्ट डिटेल प्रोजेक्ट रिपोर्ट सरकार में हम सब कामों में कैसे मिले, और उसमें ये तो बिल्कुल स्वाभाविक है कि टेक्नोलॉजी अपग्रेड होती रहती है, कि इनोवेशन, एंटरप्रेन्योरशिप, साइंस, टेक्नोलॉजी, रिसर्च, स्किल एंड सक्सेसफुल प्रैक्टिसेस, शन ऑफ नॉलेज इनटू वेल्थ इज द फ्यूचर.
0: કોલકાતા પોલીસે ન્યૂ માર્કેટ વિસ્તારમાં મિર્ઝા ગાલિબ સ્ટ્રીટ લાઇટમાં આવેલી એક હોટલમાં આગ લાગતા 9 લોકોના મૃત્યુ માટે આગની તપાસ માટે એક ખાસ તપાસ ટીમ SIT ની રચના કરી છે. 7 સભ્યોની સીટનું નેતૃત્વ DCDD સ્પર્શ નિલંગી કરી રહ્યા છે. કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 312 થઈ ગયો છે, જેમાં 4611 લોકો ઘાયલ થયા છે અને 290 હજુ પણ ગુમ છે. આજે ગોલમાં 2 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. ભારત શ્રેણીમાં 1-0થી આગળ છે. ભારતે શ્રીલંકાને જીતવા માટે 372 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. શ્રીલંકા 206 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારત તરફથી માનવ સુથારે 6, પ્રસિદ્ધ કૃષ્ણાએ 2, જ્યારે રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજે 1-1 વિકેટ લીધી હતી. શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ 151 બોલમાં 59 રન બનાવ્યા, જ્યારે સોનલ ડિનુશાએ પહેલી ઇનિંગમાં સદી અને પછી બીજી ઇનિંગમાં 84 રન બનાવ્યા છે. પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાની એક અદાલતે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા વિરુદ્ધ કથિત દ્વેષપૂર્ણ ભાષણમાં કેસમાં હાજર ન થવા બદલ ધરપકડ વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યો છે. કૃષ્ણનગર અદાલતે 28 ઓગસ્ટ સુધીમાં વોરંટ અમલ અંગેનો અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. ઉત્તરાખંડમાં વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પર્વતીય વિસ્તારોમાં માર્ગ અને ટ્રાફિક ખોરવાયો છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે પિથોરાગઢના ધારચુલા વિસ્તારમાં ગઈકાલે મોડી રાતે ભારે વરસાદને કારણે ધારચુલા તવાઘાટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુલાગઢ ખાતે બેલી પુલ તૂટી પડ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રીમંડળે 4 રેલવે પ્રોજેક્ટ્સ અને 1 ધોરીમાર્ગ પ્રોજેક્ટ સહિત 5 પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું, ભારતનો આર્થિક વિકાસ હવે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરી રહ્યો છે. સર્વોચ્ચ અદાલતે ભવિષ્યમાં પ્રશ્નપત્ર લીક અટકાવવા માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સીને સંસ્થાકીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. અને આજે ગોલમાં 2 મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે શ્રીલંકાને 165 રનથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.

0: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.
1: અરે અરે અરે અરે ક્યા કર રહા હે ઇધર ઇધર ઇધર હમ બોલ રહા હે તેરે બીજું કા
2: પુતલા બોલ રહે
1: પક્ષીઓ સે તો હમ ખેત કો બચા લેતે હૈ પર ઇન ઘાતક રસાયનો સે કૈસે બચાએ
2: મતલબ
1: દેખ બેટા તું જો યે અંધાધુન રસાયન મિલાતા હૈ ના મિટ્ટી કી સેહત બિગડને લગી હૈ ઓર જબ માટી હી કમઝોર પડ જાયેગી તો ઉપજ કૈસે સેહતમંદ હોગી હૈ અરે પહેલે એસા નહીં થા પૂછના અપને બડે બુઝુર્ગો સે કૈસે ફસલ લહેલાતી થી શુદ્ધતા ઝલકતી થી માટી ભી તંદુરસ્ત ઓર લોગ પહેલી વાલી બાત કહા
2: પર હમ તો સભી ડાલે
1: સબ નહીં આજ ભી લાખો જાગરૂક કિસાન પરંપરાગત વિધિ સે ફસલ ઉગા રહે ખર્ચા કમ ઓર ઉપજ કી કિંમત ભી બહેતર પા રહે
2: સચ
1: રે બેટે એક્સપિરિયન્સ સે બતા રહે હૈ ધૂપ મે બાલ સફેદ નહીં કિયે હૈ
2: ઠીક હૈ ભાઈ મેં ભી આજ તો જૈવિક ખેતી શરૂ કરૂંગા
3: માટી સે પ્રેમ કી પરંપરા હૈ પરંપરાગત ખેતી
4: એ વેરી ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, હું છું કાનન
0: અને હું છું વિરલ.
4: તો જણાવો કેવો વીતી રહ્યો છે તમારો સમય?
0: અરે ભાઈ સરસ જ વીતી રહ્યો હોય ને, કારણ કે આપણે લઈને આવી પહોંચ્યા છીએ પ્રોગ્રામ
4: ગામના ખેતરને ઘરની ક્યારી સુધી લઈ આવતો. આ કાર્યક્રમ સતત તમને નવી નવી બાબતોની જાણકારી આપતો રહેશે.
0: પછી એ કિચન ગાર્ડનની વાત હોય કે વાત હોય બાયો વેસ્ટની,
4: તો આવી જ અવનવી માહિતી માટે સાંભળતા રહો પ્રોગ્રામ ફાર્મ ટુ સિટી.
0: ફાર્મ ટુ સિટી.
4: અને મિત્રો, આજે પણ આપણે વાત કરીશું એક એવી વસ્તુની જે દેખાવમાં તો નાનકડી છે, પણ આપણા ઘરના બગીચાને હરિયાળું બનાવવા અને રસોડાને તાજી શાકભાજીથી ભરપૂર બનાવવા સક્ષમ છે.
0: આજે આપણે વાત કરીશું કિચન ગાર્ડનમાં દેશી બીજના જતન અને તેની ઉપયોગિતા વિશે. પણ એ પહેલા સાંભળીએ આ મસ્ત મજાનું ગીત.

0: દેશી બીજ એટલે માત્ર બીજ નથી હો, એ આપણી પરંપરાનો વારસો છે, આપણા સ્વાદની ઓળખ છે અને આપણા સ્થાનિક વાતાવરણ સાથેનું આપણું સુંદર જોડાણ છે.
1: વાહ. પણ ફ્રેન્ડ, સવાલ એ છે કે આ બીજને આપણે આપણા ઘરના નાના કિચન ગાર્ડનમાં કેવી રીતે ઉછેરી શકીએ, એનું જતન કેવી રીતે કરી શકીએ?
0: અરે ભાઈ, એ બધા પ્રશ્નોના જવાબ જ તો આજે આપણને મળવાના છે.
1: એમ, પણ કોની પાસેથી આ જવાબો મળશે એ તો જણાવો.
0: આ જવાબો આપવા આવવાના છે એક એવા વ્યક્તિ કે જે પોતે દેશી બીજોનું જતન કરે છે, સાથે સાથે બીજ બેંક પણ ચલાવે છે, પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને ખેત પેદાશોનું મૂલ્ય વર્ધન કરે છે, અને સૌથી મહત્વની વાત કે કિચન ગાર્ડન માટે એ પોતાનું માર્ગદર્શન પણ પૂરું પાડે છે.
1: વાહ ભાઈ વાહ. તો ભાઈ, કોણ છે આ વ્યક્તિ?
0: એ વ્યક્તિ છે ચોટીલા તાલુકાના વડાળી ગામના પ્રાકૃતિક ખેતી કરતા અને દેશી બીજ બેંક ચલાવતા યુવા ખેડૂત હિતેશભાઈ મેણિયા.
1: વાહ. તો હિતેશભાઈ સાથે વાતચીત કરવાની ઉત્સુકતા વધતી જાય છે. દોસ્તો, હિતેશભાઈ મેણિયાનો પરિચય તો આપણે મેળવી લીધો, હવે વિવિધ માહિતી પણ એમની પાસેથી મેળવીએ. એકદમ મૂળભૂત પ્રશ્નથી વાતચીતનો દોર શરૂ કરીએ તો ભાઈ, કિચન ગાર્ડન માટે કુંડું કેવું હોવું જોઈએ, એટલે કે કુંડાની પસંદગી કેવી રીતે કરવી?
2: જેવો સોડ જેવો પાક એવા કુંડાની સાઈઝ પણ પસંદ કરવી પડે.
0: અચ્છા.
2: જો મોટો ક્રોપ હોય સોડ, તો દૂધીના છે, વેલાવાળી વસ્તુ છે, તો એને કુંડાની સાઈઝ મોટી જોઈએ. ટૂંકમાં એને મૂળનો વિકાસ થવા માટે જગ્યા વધારે જોઈએ.
0: બરાબર.
2: અને નાના ટમેટી, મરચી, રીંગણી, ધાણી, મેથી છે, એને નાના કુંડા હોય તો ચાલે. અને પાલક, મેથી અને ધાણી, આ ત્રણ ને તો હાવ નાની સ્ટ્રે હોય ને તો પણ ચાલે.
0: અચ્છા. હિતેશભાઈ જેવું જણાવ્યું ને, એવું કુંડું તો આપણે આમ તેમ દોડા દોડી કરી અને મેળવી લીધું.
1: વાહ.
0: પણ કઈ આપણી પાસે કુંડું હોય એનાથી છોડ થોડો ઉગી જાય? મકરંદ દવે તો એવું આપણને જણાવે છે કે વેરિયા મેં બીજ અહીં છૂટે હાથે, તે હવે વાદળ જાણે ને વસુંધરા. પણ એ તો ભાઈ ખુલ્લી જમીન ની વાત કરી, આપણું તો છે કિચન ગાર્ડન. આપણે કઈ વ્યોમ અને વસુંધરા ના ભરોસે તો બીજ ને મૂકી નથી દેવાના.
1: બરાબર.
0: તો આપણે હવે એ જાણવું પડે કે આ કુંડામાં માટી નાખવી છે, એમાં માટીનું યોગ્ય મિશ્રણ કરવું છે, આ બધું કેવી રીતે તૈયાર કરવું. અને હા, સૌથી મોટી વાત કે બીજની પસંદગી કેવી રીતે કરવી, કેવા પ્રકારના બીજનો આપણે આમાં ઉપયોગ કરવો, આ બધું પણ હિતેશભાઈ પાસેથી જાણવું પડશે.
2: કુંડાની સાઈઝ જેમ બને મોટી સાઈઝ હશે તો છોડનો વિકાસ સારો થશે.
0: બરાબર.
2: અને ખેતરની કાળી માટી અને 10% રેતી પણ ઉમેરી શકવી, પછી 30% વર્મી કમ્પોસ્ટ ખાતર, પછી કોકોપીટ ઉમેરી શકાય. ટૂંકમાં ભલે પછી ફિક્સ માપનો રાખો તો કઈ નહીં, પણ બધું સેમ ટુ સેમ રાખો તો પણ ચાલે. જેવડું આપણું કુંડાની સાઈઝ હોય તેમાં એવડી સાઈઝનું કુંડું 1 ઇંચ ખાલી રહેવા દેવાનું.
1: બરાબર.
2: અને પછી બીજ આપણે રોપણી કરવી ત્યારે બીજને ટમેટી, મરચી, નોર્મલ જે નાની સાઈઝમાં બીજ છે તેને હાવ નોર્મલ રાખવાના, અને બીજી સાઈઝના મોટી સાઈઝના બીજ છે એને 1 ઇંચ લગી ઊંડું નાખી શકાય છે. દેશી બીજ આમ કિચન ગાર્ડન કરવા માટે છે ને અત્યારે સારું છે અને કરી શકાય છે. ભલે અનુભવ ન હોય તો ધીમે ધીમે શરૂઆત કરી શકાય છે. આપણે કેમ કહેતા હોય કે પાપા ડગલી કરવી, એની ઘોડે એકાદ બે બીજથી શરૂઆત કરાય. ભલે એકારે સાથે બધા ન વાવો, પણ એકાદ બે વેરાયટી વાવો, ધીમે ધીમે શરૂઆત કરો, ધીમે ધીમે અનુભવ થશે, પછી આગળ ધીમે ધીમે વધી શકાય છે.
1: હવે ભાઈ, બીજ તો હાથમાં આવી ગયું, પણ હવે તેને કુંડામાં નાખી દીધું એટલે કામ પૂરું થોડું થઈ જાય.

0: ટ્રાય નહીં હો. આ બીજ વાવવું ને એ પણ એક કળા છે. એ બીજ કેટલું ઊંડું વાવવું અને એક કુંડામાં કેટલા બીજ વાવવા એ પણ જાણવું પડે.
1: હા, અને બીજ વચ્ચે અંતર કેટલું રાખવું, બીજ વાવ્યા પછી પાણી કેટલું આપવું, આ બધી નાની નાની બાબતો જ નક્કી કરે છે કે આપણું નાનું બીજ આવતીકાલે સુંદર છોડ બનશે કે નહીં.
2: ટમેટી મરચી રીંગણાના બીજ નાખવી તો નોર્મલ માટીમાં જ ટૂંકમાં નાખવાના હોય છે, અને બીજા બધા બીજ એક ઇંચ લગી ઊંડા નાખવાના હોય છે. એ પ્રમાણે વાવેતર કરો તો કોઈ પ્રશ્ન નહીં રહે. કુંડામાં આપણે બહુ વાવવા ટાણે ઝાઝા છોડ નાખી દીધા હોય એટલે ઝાઝા છોડ નહીં રહેવા દેવા, એક થી બે જ રહેવા દેવાના. આમ ગણો તો સેન્ટરમાં એક જ રહે તો વધારે સારું. એટલે અમુક ટમેટી મરચી રીંગણીમાં સિંગલ રહે તો ચાલે, ધાણી મેથીમાં તે તો ઘાટું જ હોય છે. એટલે એમાં કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. પછી દૂધી વેલા વાળા વસ્તુમાં એક જ રાખવાનું, એક કુંડામાં એક જ બી વાવવાનું અને એક જ છોડ રહેવા દેવા. જો બીજા બે ત્રણ વવાઈ ગયા હોય તો બીજા પ્લાન્ટ બીજા કુંડામાં ફેરવી નાખવાનું.
0: ચલો ભાઈ, હવે એ સમજાઈ ગયું કે બીજ કેવી રીતે વાવવું, પણ મારો તો પ્રશ્ન એ છે કે મારે તો રીંગણા વાવવા, ટમેટા વાવવા, મરચી વાવવી, કોબી વાવવી, ઓ કેટલું બધું વાવવું છે. તો મારે તો જુદા જુદા ઘણા પ્રકારના છોડ વાવવા છે અને આ બધા છોડ માટે મારે દેશી બીજની જરૂર છે. લે, પણ એ મને મળશે ક્યાંથી?
1: અને આ બધા જુદા જુદા બીજ આપણે જુદી જુદી જગ્યાએથી ભેગા કરવા જાય તો ભાઈ સમય પણ કેટલો બધો જોઈએ, અને શહેરમાં રહેતા લોકો એટલા બિઝી હોય કે ભાઈ સમયની જ મારામારી ત્યાં હોય. તો પ્રશ્ન એવો થાય કે એક સાથે આવા બધા બીજની કીટ મને મળી શકે ખરી? અને જો મળી શકે તો એમાં ક્યાં ક્યાં પ્રકારના બીજ હોય, એની કિંમત શું હોય, આ બધી માહિતીની પણ જરૂર પડે ને.
2: અમુક અમુક લોકો કે છે અમારે બીજ જોઈએ છે એમ, પણ ભલે આજુબાજુમાં ગામડામાં એક બીજ આવતા હોય લઈ જતા હોય છે, પણ બહારના લોકોને તો દૂરથી આવવા પોસિબલ હોય છે નહીં. તો અમે નાની એવી કીટ બનાવી અને લોકો સુધી કુરિયર અથવા પોસ્ટ દ્વારા મોકલવી છીએ. એની જરૂરિયાત હોય એ પ્રમાણે અમે મોકલી હોત અને આપીએ છીએ. એટલે કોઈ પણ બીજ એને વાવો હોય તો કોઈ પ્રશ્ન ન રહે કે દેશી બીજ અમારે ક્યાંથી મેળવવા અને કઈ રીતે પહોંચાડશે, એ પણ પ્રશ્ન અમે હલ કરી દીધો છે. કીટમાં આમ ગણો ને તો કીટમાં 22-25 પ્રકારના અલગ અલગ પેકેટ સામેલ કરવી છે અને 250 રૂપિયામાં કુરિયર દ્વારા મોકલી છે. કુરિયર ચાર્જ આવી ગયો, પોસ્ટ ચાર્જ આવી ગયો અને ટૂંકમાં નોર્મલ ચાર્જ, એક પેકેટના 10 રૂપિયા જ ભાવ છે.
0: બરાબર.
2: ટૂંકમાં સિઝન વાર બધા જ બીજા મળશે. ભલે અમારી પાસે તો ઘણી બધી વેરાયટી છે, ભલે બધા જોતા હોય તો એ પ્રમાણે કે છે તો એ પ્રમાણે અમે 100-200 જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે પણ મોકલી આપીએ છીએ, અને નકર તો અમે કીટ મોકલવી છે. એટલે કિશન એક નાની કીટમાં જરૂરિયાત પૂરી થઈ જતી હોય છે. એટલે એ ચાલે એક કીટમાંથી. ધાણી છે, મેથી છે, ગલકા છે, દૂધી છે, ટમેટા, મરચા, રીંગણા, દૂધી, પછી એક આપણે ઝીણા શેરી ટમેટા અત્યારે બહુ માણસો પસંદ છે. એ શેરી ટમેટો ખાસ અમે ઉમેરો કરવી છે અને એને બહુ સારવાર નથી કરવી પડતી. શેરી ટમેટો એની રીતે અનુકૂળતા એ થઈ જાય છે. ટૂંકમાં દેશી બીજ આમ છે ને પરંપરાગત ખાવામાં મીઠાશ વાળા છે અને પરંપરાગત આપણું બીજ છે, અને અત્યારે જે બજારમાં મળે એ હાઇબ્રિડ આવે છે. એટલે લોકો ઘર પૂરતું શાકભાજી ઉગાવી અને સારું પ્રાકૃતિક કેમિકલ મુક્ત ખાઈ શકે. દેશી બીજમાં અને હાઇબ્રિડ બીજમાં ઉગાવવામાં ઘણો બધો ફરક હોય છે. દેશી બીજ ઉગતા થોડોક સમય વધારે લાગે છે અને હાઇબ્રિડ ટૂંકમાં બીજાથી ત્રીજા દિવસે, ચોથા દિવસે, પાંચમા દિવસમાં જર્મિનેશન ટૂંકમાં થઈ જતું હોય છે. પણ હાઇબ્રિડમાં અઠવાડિયા લીગીમાં થતું હોય છે અને વાહમવર થતું હોય છે.
0: એટલે
2: એ પ્રશ્ન હોત ને ઘણા બધા એને હોય કે જે બે ત્રણ છોડ ઉગ્યા તો આ બધા કેમ ન ઉગ્યા, પણ બે ત્રણ દિવસ જવા દે એટલે બીજા બે ત્રણ છોડ પાછા ઉગી જશે. એટલે વાહમવર ઉગતા હોય છે.
0: મિત્રો, અમે વારે વારે દેશી બીજ, દેશી બીજ, દેશી બીજ એમ બોલી રહ્યા છીએ તો તમને એમ થતું હશે કે ભાઈ દેશી બીજ જ શા માટે, હાઇબ્રિડ કેમ ન લઈ શકાય? પણ જોજો હો, દેશી બીજનું મહત્વ તો અનેરું જ છે. એક તો એ સ્થાનિક આબોહવા અને જમીનની સાથે અનુકૂલન સાધી લે છે, એટલે કે એનામાં કુદરતી વાતાવરણમાં ટકી રહેવાની ખૂબ સરસ ક્ષમતા હોય છે, સાથે જે રોગપ્રતિકારક શક્તિ પણ ધરાવે છે, અને સૌથી મહત્વની વાત કે એના દ્વારા જૈવ વિવિધતાનું જતન પણ થાય છે. પણ હવે પાછો એક નવો પ્રશ્ન ઉભો થાય કે ભાઈ એક છોડનો ઉછેર કરવો એ તો એક બાળકના ઉછેર કરવા સમાન છે, અને એટલે છોડનું પણ આપણે ધ્યાન રાખવું પડે. હવે વાતાવરણ બદલાય છે, ક્યારેક

0: ભેજવાળું છે, ક્યારેક તડકાવાળું છે, ક્યારેક ખૂબ વરસાદ છે તો ક્યારેક પાણીની ખેંચ છે. આવા બધા પરિવર્તનમાં આપણે જે બીજ વાવ્યું છે અને એમાંથી જે છોડ ઉગ્યો છે એને રોગને જીવાત લાગુ ન પડે તો આપણે શું કરવું જોઈએ, કેવી કાળજી રાખવી જોઈએ, ચાલો પૂછીએ હિતેશભાઈ ને.
1: હા, અને ત્યારબાદ જે છોડમાં ફળ આવે એટલે કે છોડ ફ્લાવરિંગ અવસ્થાએ પહોંચે ત્યારે એના જે ફળ છે, એના ફ્લાવર્સ છે, એને કેવી રીતે, કઈ અવસ્થાએ, કેવડા થાય ત્યારે તોડવા, આ બધી પણ માહિતી મેળવવી પડશે ને.
2: છોડ મોટો થાય એટલે એને જીવામૃત છે, ઘનજીવામૃત છે, વર્મી કમ્પોસ્ટ છે, એવા ખાતર ટૂંકમાં આપણે દેવાના થતા હોય છે, કુંડામાં સાથે પિયત સાથે, અથવા એમનામ ખાતર એમનામ આપી શકાય અને જીવામૃત ને પિયત સાથે આપી શકાય. પછી છોડ મોટો થાય ફ્લાવરિંગ અવસ્થાએ પણ એના સ્ટેજ અલગ અલગ હોય છે. ફ્લાવરિંગ અવસ્થાએ દૂધ ગોળનો સ્પ્રે કરી શકાય, પછી રોગ જીવાત આવે તો 10 પર્ણી એકનો કરી શકાય, લીમડાનું એન્ઝાઇમ કરી શકાય. આપણે કિચન ગાર્ડન નો વેસ્ટ કચરો હોય એનો સંગ્રહ કરી અને એનો જે સોસ જે લિક્વિડ નીકળે એનો પણ પિયત અથવા છટકાવમાં કરી શકાય. ઘણી બધી આવી અલગ અલગ સ્ટીપો છે એ કરી શકાય. કોઈ પણ પાક આપણે રીંગણા તૈયાર થયા તો રીંગણામાં શરૂઆતમાં એક રીંગણાનું ફ્લાવરિંગ આવ્યું હોય તો એક રીંગણું મોટું થયું તો એ આપણે તોડવી નહીં અને ઉપરના બીજા આવે એની રાહ જોવી કે ઓલું મોટા થાય ત્યારે બધા એક સાથે તોડવી, પણ એક સાથે નહીં તોડવાના.
0: અચ્છા,
2: જે મોટું સાઈઝનું એક નીચે રીંગણા બે થઈ ગયા છે તો એને તોડી લેવાના, એટલે એ ટૂંકમાં છોડનો વિકાસ થવા દે. ઓલું જો તમે ઝડ તોડશો નહીં, જે ગૌઠું થવા દેશો, જાડું થવા દેશો તો છોડનો વિકાસ એ પછી નહીં થવા દે. બીજા છોડ ફળશે એ નાની સાઈઝમાં રહેશે, એટલે જેમ નીચેની સાઈઝ ફળ ફૂલ આવવા માંડે એમ સેજ મોટી સાઈઝ થાય એમ તોડતું રહેવાનું. જે ઉપરના ઝીણા છે એની મોટા થવાની રાહ જોવાની નહીં.

0: તો ભાઈ મિત્રો, કિચન ગાર્ડન એટલે માત્ર છોડ ઉગાડવો એટલું જ નહીં હો, એ તો આપણે છોડ સાથે રોજની મિત્રતા કરવાની છે. એટલે સવારે એક હુંફાળી નજર નાખો, માટીનો ભેજ તપાસી લ્યો, અને જો એમાં નવા પાંદડા ફૂટ્યા છે તો એને સરસ મજાના રમાડી પણ લ્યો, અને હા, જો જરૂર પડે તો એ છોડની સંભાળ પણ લઈ લ્યો.
1: એક નાનું બીજ, એક નાનું કુંડુ અને થોડી કાળજી આપણા ઘરના ખૂણાને બનાવી શકે છે હરિયાળું કિચન ગાર્ડન.
0: ઓર ઇસી બાત પર મુજે યાદ આ ગઈ યે કવિતા.
1: ઇરશાદ,
0: એક બીજ થા ગયા બહોત હી ગહેરાઈ મેં બોયા, એક બીજ થા ગયા બહોત હી ગહેરાઈ મેં બોયા, ઉસી બીજ કે અંતર મેં થા નન્હા પૌધા સોયા, ઉસ પૌધે કો મંદ પવન ને આકર પાસ જગાયા, નન્હી નન્હી બુંદો ને ફિર ઉસ પર જલ બરસાયા, સૂરજ બોલા પ્યારે પૌધે નિદ્રા દૂર ભગાઓ, અલસા આંખે ખોલો તુમ ઉઠકર બહાર આવો, આંખ ખોલ કર નન્હે પૌધે ને તબ લી અંગડાઈ, એક અનોખી નઈ શક્તિ સી ઉસકે તન મે આઈ, નીંદ છોડ આલસ્ય ત્યાગ કર પૌધા બહાર આયા, બહાર કા સંસાર બડા હી અદભુત ઉસને પાયા, બહાર કા સંસાર બડા હી અદભુત ઉસને પાયા.
1: વાહ.
0: તો મિત્રો, બીજ તો વાવવું સરળ છે, પણ હા, સાચી રીતથી વાવેલું બીજ એ આપણી સાચી શરૂઆત છે.
1: આજે વાવેલું બીજ આવતીકાલની બની શકે છે તાજી ભાજી, જરૂર છે યોગ્ય કાળજી.
0: તો ભાઈ, આજે આપણે વાત કરી કુંડાની પસંદગીની, અને કુંડું કેવી રીતે તૈયાર કરવું, એની માટીનું યોગ્ય મિશ્રણ કેવું હોવું જોઈએ, અને દેશી બીજની પસંદગી કેમ કરવી, એ બીજને વાવવું કઈ રીતે, અને પછી એ છોડની સંભાળ કેમ લેવી, બસ આજ હતી આજની આપણી સફરની વાત.
1: અને આજની વાતમાંથી એક વાત ખાસ યાદ રાખજો, કિચન ગાર્ડન શરૂ કરવા માટે મોટી જગ્યા નહીં, મોટી ઈચ્છા જોઈએ. અંગ્રેજીમાં પેલી કહેવત છે ને કે ઇફ ધેર ઇઝ અ વિલ There is a way.
0: તો બસ એક કુંડાથી કરો શરૂઆત, વાવો એક નાનકડું બીજ, અને જુઓ તમારા ઘરમાં એક નાનકડો હરિયાળો ખૂણો તૈયાર છે. કારણ આપણા ઘરની ક્યારીમાં ઉગેલો એક નાનો છોડ આપણા રસોડા સુધી પહોંચતી તાજગીની શરૂઆત બની શકે છે.
1: તો ચાલો દેશી બીજને સાચવીએ, દેશી જાતોને પ્રોત્સાહન આપીએ, અને આપણા ઘરને બનાવીએ થોડું વધુ હરિયાળું.
0: બસ, તો આવી જ અવનવી વાત સાથે સાંભળતા રહો કાર્યક્રમ

0: આજે તો કાનન છાયા
1: અને વિરલ રાવલને આપો રજા, ફરી મળવાના વાયદા સાથે.
0: બાય બાય,
1: આવજો.
0: વિવિધ ભારતી રાજકોટ વતી આ કાર્યક્રમનું નિર્માણ કર્યું અટલ શર્માએ.
1: આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ પરથી પ્રાયોજિત કાર્યક્રમ ફાર્મ ટુ સિટી.
0: પ્રાયોજક કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર.